0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના જ સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપો ફેર વાતો સાંભળવાના છે સોયાબીનની ખેતીના બારામાં અને મિશ્રિત ખેતી, એટલે એક ખેતરમાં બે પ્રકારની ફસલ કરવાની વાતો અને હાથે હાથ ઉન્નત ઉત્પાદન તકનીકી દેખી મક્કીની ખેતી કેવી રીતે કરે એ વાતો પણ આજના કાર્યક્રમમાં આપો સાંભળવાના છે. અને હાથે હાથ એક એવા કિસાન ભાઈ હકરુભાઈની વાતો પણ સાંભળવાના છે, ત્યાં સોયાબીનની ખેતી ઘણા સમય દેખી કરી રહ્યા છે અને તેનુંને સોયાબીનની ખેતી કરવાનો ઘણો અસલ અનુભવ પણ છે. તો ચાલો કિસાન ભાઈઓ, હા વારની કરી અને હાવળી કાર્યક્રમ ખેતીવાડીમાં મિશ્રિત ખેતી અને સોયાબીનની ખેતીની અસલ અસલ જાણકારી.
2: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સોયાબીન અને મક્કાની મિશ્રિત ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, સૌથી પહેલી વાત કરી જાય તો સોયાબીનના બારામાં અગર દેખી જાય તો સોયાબીનની વાત કરવા હારું આજ હમારી કન એક સફલ કિસાન છે, જો કે હકરુભાઈ દીતા ડામોર, ગાંવ મોહનપુરા, વિકાસખંડ ઝાબવા અને જિલ્લા ઝાબવાના સફલ કિસાન છે. તો કિસાન સાથીઓ, હકરુભાઈ થી વાત કરીએ. નમસ્કાર હકરુભાઈ.
3: નમસ્કાર. નમસ્કાર.
2: તો હકરુભાઈ, એ બતાડ કે તમે હાની ખેતી કરી મેલી?
3: સોયાબીન.
2: સોયાબીન ની?
3: મક્કા.
2: મક્કા અને સોયાબીન ભેળી?
3: ભેળી.
2: તો હકરુભાઈ, એ બતાડ કે સોયાબીન ની ખેતી તે કેટલા વીઘામાં કરી મેલી અને ત્યાં તીનથી તું કેટલા દનમાં તેની ખેડાઈ કરી અને તેના બારામાં બારીકીથી વાત બતાડ. તો કેટલા વીઘામાં કરી મેલી?
3: મેં સોયાબીન તો 2 વીઘામાં કરી મેલી.
2: અચ્છા.
3: તો ઉનાળામાં ગરમીની ટાઈમમાં 3 વારી ખેડ લગાડવી પડે. એક વારી વખર લગાડવો પડે, વખર હાકવો પડે. તેને બાદ ફેર આપણને શ્યાર ટેટકર ખાત ડાલનો પડે, ગોબરિયા ખાત.
2: ગોબરી ખાતર?
3: હા. ગોબરિયા ખાત નાખ દેદો, એને બાદ પાણીનો સમય આવી ગયો.
2: અચ્છા.
3: તો પાણી ની વરસાદ ની ગીરે તીન પેલખો લગભગ 15-20 બોરી ખાદ ડાલને કયા રખોડ્યા.
2: તો હકરુભાઈ, બતાડ કે વાત એ દેખી જાય કે આપણે જો રખોડ્યા ખાતર થી કિસાન ભાઈ ઘણા કમ વાપરી રહ્યા, તો રખોડ્યા ખાતર થી શું લાભ થાય?
3: રખોડ્યા ખાતર થી એમ લાભ થાય કે જમીન ફોહી રહે ઓર નુકસાન નહીં દે, જમીન પકડ માની હતી.
2: અચ્છા. અચ્છા.
3: હા,
2: મતલબ હાર્ડ જમીન થાય જાય, કકડી થાય જાય.
3: કકડી થઈ જાય
2: તો
3: રખોડ્યા થી હાર્ડ જમીન નહીં થાય,
2: ફોહી થઈ જાય.
3: ફોહી થઈ જાય.
2: અચ્છા.
3: હા,
2: તો ફોહી થવાથી શું થાય? કે જો
3: ફોહી થવાથી આપણો પેડ પોદો છૂટો રહે ઓર ઉશેરમાં બરાબર રહે.
2: અચ્છા. અચ્છા.
3: હા, કેમ કે પકડમાં નહીં આવે,
2: જાદા જેડે ઘાલીને તેઓ મોટો થાય.
3: મોટો થાય
2: અને આપણી ફસલ બી જ્યાદા આવે.
3: ફસલ બી જ્યાદા આવે.
2: તો કિસાન સાથીઓ, હકરુભાઈ કીનું કે કહેવું છે કે એ હું ઉનાળામાં ખેડાઈ કરી અને ખેડાઈ કર્યા બાદમાં તે હું રખોડ્યા ખાતર નાખ્યું. રખોડ્યા ખાતર નાખવાથી તેઓને જ્યાદા ઉત્પાદન આવે. તો હકરુભાઈ, એ બતાડ કે ગોબરનું ખાતર કઈને ટાઈમ પર નાખવાનું?
3: ગોબરનું ખાતર લગભગ નાખવાનું આપણે આખા તીજ ની ટાઈમ પર.
2: આખા તીજ મતલબ ઉનાળા?
3: ઉનાળામાં.
2: હા,
3: ઉનાળામાં એક વારી ખેડાઈ દે દે, ઇસકે બાદ ખાતર નાખ દો.
2: અચ્છા. અચ્છા.
3: ગોબરિયું ખાતર. ઓર ફેર ખેડાઈ દો. ઓર તેના બાદ વખર હાકી દો. તો ગોબરિયું ખાત છે ને પૂરો મિક્સ થઈ જાય. ઓર મિક્સ થવા બાદ હું કઈનો કીડી કંજર છે કઈની ઉદ્દી છે એવો મતલબ કીટાણુ સબ સાફ થઈ જાય.
2: સાફ થઈ જાય
3: તો ફસલ ને કોઈ નુકસાન નહીં થાય.
2: અગર માન લો આપણે ઉનાળામાં ગહેરી ખેડાઈ કરી નાખી તે તીનમાં જો કીટાણુ છે કઈ પ્રકારના જીવ જંતુ મરી જાય તે બાદમાં સુમાના ટાઈમ પર તીનમાં શું લાભ થાય?
3: તીમાં આપણને એટલો લાભ થાય કે દવા ज्यादा उपयोग नहीं करनी पड़े,
2: ज्यादा दवा नहीं छिड़कनी पड़े,
3: नहीं छिड़कनी पड़े, एक थी दो बार बस। क्या तीन बार चार बार और कहीं ना हो कहीं मैं पांच बार ना की नहीं नहीं इमा फिर नुकसान थाई जाए।
2: अच्छा अच्छा
3: हाँ ज्यादा दवा छिड़कवा थी नुकसान थाई जाए,
2: नुकसान था तो लागत ज्यादा लागी जाए।
3: हाँ ज्यादा लागत लागी जाए तो एक थी दो बार
2: नाक हो
3: जाए तो सोया बीज पक जाता,
2: पक जाता। तो हकर भाई ये बता कि इनमा तीन साल में कितना साल में एक बार गहरी जुताई भी करनी पड़े?
3: तीन साल में
2: तो तीन तीन लाभ था,
3: तीन से जमीन टूटी जाए और गहराई में मतलब जमीन भी थोड़े के दो दो साल तक तो अपन घास भी ज्यादा नहीं होगा, निंदवा में थोड़ा फायदा पड़े।
2: अच्छा अच्छा
3: और जमीन भी पोसी रहे और पेड़ भी अच्छा जमता है
2: तो
3: फल ज्यादा दे,
2: फल ज्यादा दे। अच्छा हकर भाई ये बता कि फसल और बाद में किसान भाई ने जो तुम्हें आप ये फसल हो रही हो तो तीमा सोयाबीन नु बी घेर नु आनियो के बाजार में तो आनियो?
3: वो तो बी पसाड़ी से।
2: अच्छा अच्छा
3: अपन मन प्रसन्न पड़े तो थोड़ा छोटा छोटा दाना हो घेरना तो नहीं और वो नुकसान थाई जाए, कभी असल लावे और बाजार थी ले आवो तो बाजार थी लावो तो मतलब अपन पैसा लागे घेर थू घेर नु भी होए।
2: हाँ हाँ तो किसान भाई ने खर्चो कम लागे,
3: किसान भाई ने खर्चो कम लागे केम के बिना पैसा वसी,
2: पैसा वसी है। तो किसान भाइयों हकरो भाई ने कहे से कि किसान भाइयों ने आपो किसान से तो किसान भी कोई बाजार में नहीं बनी रहते तीन हारू किसान भाई ने बी हारू अलग थी सालनो मारी तेनु अवेरी मेल मुझो
3: अवेरी मेल मुझो
2: ताकि किसान भाई ज्यादा तीन फायदा मिली सके,
3: ज्यादा फायदा।
2: हाँ तो हकरू भाई ये बता कि जो आप ये तो थाई गया अपनी बीनी बात इन्हीं बात में ये बता कि तू जैसे आप खेतर खेड़ी रहा तो तीन पाटला कितरे कितरे सेटी रहा जाए?
3: पाटला लगभग डेढ़ वो सोया बीज का तो एक फीट,
2: एक फीट न रहा जाए।
3: हाँ
2: अच्छा अच्छा
3: तो और कपास बो?
2: हाँ
3: तो कपास में लगभग तीन फीट नो पाटलो सी।
2: तो आपने मक्की ने अने सोयाबीन वरी मिली ते मक्की ना ओलिया काटी मिले तमे?
3: ओलिया काटी मिले
2: ते केतरा सहाड़ा सोयाबीन ना ने तीनी बाद में केतरा मक्की ना?
3: चार सहाड़ा सोयाबीन ना और एक मक्की ना।
2: अच्छा अच्छा तो तीन थी आपने किसान भाई ने जैसे सोयाबीन नानू रहतु है तो तीन में हूँ लाभ था मक्की जे निकली जाए तीनी बाद में कई
3: तीमा मतलब एम था मक्की नो सहाड़ो जो से नी डोडी भी मजबूत रहे।
2: अच्छा अच्छा
3: डोडी मतलब कितनी भी हवा आवे पड़वा नहीं मांग।
2: अच्छा
3: तो मक्की ने नुकसान दे और सोयाबीन
2: सोयाबीन नुकसान नहीं था तो बेहे फायदा से
3: दो फसल एक सरी किया।
2: अच्छा अच्छा तो इन्हीं बात में आप बात करिए कि हकरू भाई की अपन निंदाई गुड़ाई नहीं बात करिए, अगर निंदाई गुड़ाई नहीं बात करिए तो निंदाई गुड़ाई हारू की कम करूं जाए?
3: निंदाई गोडाई हरू तो एक महीना अंदर अंदर निंदी गोडिन साफ सफाई कर देवानो अनाज ने।
2: अच्छा अच्छा अगर किसान भाई घना करा किसान भाई बाजार ने दवा लाने भी साटी रहा से तो
3: बाजार ने दवा लावा थी तो थोड़ा नुकसान भी से जमीन माता ना।
2: अच्छा अच्छा
3: मारे इतना साल था कि हूँ फसल करी रहा से हूँ भी नानो किसान से बड़ा किसान नहीं हूँ।
2: हाँ हाँ
3: पर आज तक मैं सारा नहीं दवा जमीन पर आज तक टपकू नहीं पड़वा दे और घना लोग लावीन साटी रहे से पण तेमा थोड़ी फसल वगड़वाम जाय से कमलाई जाय फिर पासो ताकत धरे तीनी दवा लावीन छिटकारो मारवो पड़े तो पासी ताकत धरे और आपो दाड़क्या ले ली ने दाड़क्या मा से
2: मोहगू पड़ी जाए।
3: हाँ मोहगू पड़ी जाए
2: तो मतलब फसल ना उत्पादन ने लागत करता अपने निंदाई गुड़ाई में खर्चो ज्यादा थाई जाए,
3: खर्चो ज्यादा थाई जाए।
2: हाँ तो हकरु भाई एक बात ये भी है कि अगर तुम ये भी बात कह दी कि अगर आप सारू कम करूँ है तो उनाला नी खेड़ भी काफी ज्यादा मार ले भी
3: काफी बिल्कुल उनाला में खेड़ मार लो तो सारो नहीं था,
2: सारो नहीं था,
3: नहीं था।
2: तो किसान भाइयों महंगी दवा लावा ने बजाय आप उनाला नी खेड़ ज्यादा मार दो,
3: मार दो
2: तो थोड़ा घणु सारू वसे थी निंदण में
3: साफ
2: थाई जाए,
3: साफ थाई जाए, साफ थाई जाए, ज्यादा पैसा नहीं लागे
2: आपू
3: निंदाई गोडाई ना।
2: तो हकर भाई ये बताड़ कि आप इनमा जो सुमाहामा मान लो कि हमने तो सुमाहानी खेती में सोयाबीन और मक्का करी मेली पर मान लो अगर कोरड रीगी तो किसान भाई ने हूं करूं जाई?
3: अगर कोरड रीगी
2: जिना किसान भाई कन पानी नी व्यवस्था,
3: जिना कन पानी नी व्यवस्था है जो पानी वाल फेर दे अगर नी व्यवस्था है तीन बेचारा नुकसान से।
2: हाँ वो तो फिर ठीक है।
3: हाँ
2: पर अधिकतर एम देखी जाए कि आप घना वारी एम से कि अगर ज्यादा पानी पड़ी जाए तो हूँ करवो चाहिए।
3: ज्यादा पानी पड़ी जाए तो ओणो निकाल दो उसको, पानी का निकास कर दो डोबणा माथी, तो पानी खिसाई जाए।
2: हाँ हाँ,
3: तो अनाज ने नुकसान नहीं था,
2: नुकसान नहीं था,
3: नहीं था।
2: तो इन्हीं बाद में अगर देखी जाए तो घनी कई नहीं, अभी हमने कई सोयाबीन में कई कई बीमारी अभी आवे से, जैसे बीमारी नो की कम इलाज करो,
3: बीमारी नो इलाज है दवा लावीन छिटकार दो,
2: दवा छिटकावानी,
3: दवा छिटकार दो, कहीं पापड़ी ने कोर दे, पायड़ा ना नुकसान आवी जाए, एक बार दवा नो छिटका।

0: નહીં હે. તો થોડોક તડકો નકળો એક વાર સાડ દો તો સાફ થઈ જાય.
1: તો મતલબ કહેવાનો મતલબ એ કે પાણી પડતા હોય તેના ટાઈમ પર આપણે દવાની સાટવી, થોડો હલકો તડકામાં સાટવી,
0: તડકામાં સાટવી.
1: તો જો કીડ હે તે ભી મરી જાય,
0: તે ભી મરી જાય.
1: અને મક્કામાં ભી કીડ હોય તે ભી સાફ થઈ જાય,
0: સાફ થઈ જાય.
1: તો વાત દેખી જાય તો અગર આપણી મિશ્રિત ખેતી કરી મેલી તો એની હાથે હાથે આપણે કઈ મક્કી બી છે તો મક્કીમાં હમણે મૂવો હોય તો મૂવા હારું કે કેમ કરવું જોઈએ કિસાનભાઈ ને?
0: મૂવા હારું તે
1: મોનોકોટા
0: એક વાર છુટકારો માર દે મૂવાનો, નામ નહીં રહે,
1: નામ નહીં રહે,
0: ખતમ.
1: તો એ મોનોકોટો એક ઢોલકામાં કેટલા નાખવી જોઈએ?
0: એક ઢોલકામાં એક ઢક્કન,
1: એક ઢક્કન,
0: એક ઢક્કન
1: 50 ml નું,
0: 50 ml. એક ઢક્કન માં લગભગ કમ સે કમ આધો વીઘો પૂગી જાય,
1: આધો વીઘો પૂગી જાય. હા, તો હકરભાઈ એ બતાડ કે માન લો કે હમણે સોયાબીન ની ફસલ આપણે જો ખેતી કરી રહ્યા છે તો એની ખેતીમાં આપણને ફાયદો છે યા નુકસાન હે?
0: અભી તો ફાયદા હે. અગર સોયાબીન કટ ગયા ને વરસાદ આવી ગયો તો નુકસાન. ઉસકે લીએ તો બરસાતી લાના પડેગા. તો આપણે બચત કરવી હોય આપણા અનાજ ની, સોયાબીન ને વસાડવું હોય તો બરસાતી લાવી પડે. અગર ફટી ગયું એને બાદ ઢીગવાળું ઉપર બરસાતી નાખ દો તો વસત થાય છે. અગર બરસાતી નહી હોય તો પૂરો નુકસાન હોય,
1: નુકસાન થાય જાય,
0: નુકસાન.
1: તો આપણું એવું કેવું છે કિસાન ભાઈઓ કે હકરભાઈ ને એ કેવું છે કે સોયાબીન જેર પાકવાની અવસ્થા થાય જાય અને સોયાબીન પાકવા માંડી જાય તો એવા ટાઈમ પર કિસાન ભાઈ ને પહેલાથી બરસાતીની વ્યવસ્થા કરી દેવી જોઈએ. અને બરસાતીની વ્યવસ્થા એની હારે કરવી કે આપણી સાલભરની ફસલ રહે તેને બડી મહેનતથી આપણી ફસલ લગાડી અને તેની ફસલને એક પાણી આવે તેનમાં ત્યાં ખતમ થાય જાય,
0: ખતમ થઈ જાય.
1: અચ્છા અચ્છા,
0: જ્યાદાથી જ્યાદા
1: કિસાન ભાઈઓને જ્યાદા થી જ્યાદા અગર ઉપજ લે તો શું કરવું જોઈએ કિસાનને?
0: કિસાનને ગોભી, ગોભી ઓર મિર્ચી,
1: મતલબ સોયાબીન નીકળ્યા બાદમાં.
0: હા,
1: હકરુભાઈ એ બતાડ કે અગર સોયાબીન ની ખેતી અગર કિસાન કરે તો માળવામાં પાકે એવી કરવા હારું, મતલબ તીહની જમીન આપણી જમીનમાં બી આપણે જ્યાદા જ્યાદા પકડી શકીએ તેને હારું કિસાનને શું કરવું જોઈએ?
0: તેને હારું ખાતર નો ઉપયોગ વધારે કરવો જોઈએ.
1: અચ્છા,
0: ગોબરિયા ખાતર,
1: ગોબરિયા ખાતર નો.
0: હા,
1: અને
0: કિસાન બરોબર બી આપણે માળવાને જમીન બરોબર આપણે પકડી
1: પકડી શકીએ,
0: પકડી
1: શકીએ. અચ્છા અચ્છા, તો આપણને એનમાં મતલબ સોયાબીનની ફસલમાં અગર બીમારી આવતી હોય તો આપણું દેશી દવાઓનો ઉપયોગ કરીએ તો કઈ ને કઈ ને બનાવી શકીએ? કે
0: દેશી દવાનો ઉપયોગ બનાવવો હોય તો ઓહળાની જેડી, ઓહળાનો સાલ ઓર લીમડાના પત્તા, ઉસકો તાજો કૂસી લો, કૂસીને એક દો ઘંટો ઉસકા કઈ તપેલા હપેલા માં ગાળ લો. તો પેલા આમ ગાળ લેદો, એને બાદ ફેર તમે છીટકારો માર દો, એક જીવ જંતર ખેતી નહીં આવે,
1: નહીં આવે. અને તીન થી પાકેલું ધાન ભી મતલબ
0: કઈ નુકસાન નહીં થાય, કોઈ નુકસાન નહીં થાય.
1: બજાર થી લાવીને આપણું સાટી એમાં શું નુકસાન?
0: એમાં નુકસાન છે,
1: શું નુકસાન થાય
0: એમાં? બજાર થી લાવી એક પૈસા ભી આપડા ખોટા જાય.
1: એક તો પૈસા આપડા વગર
0: પૈસા જાય રહ્યા ને,
1: બરાબર.
0: હા, એક તો પૈસા ભી જાય રહ્યા, ઓર ફેર તેને બાદ આપણને અગર જીવ જંતર કદી મર્યું મર્યું નહીં મર્યું તો તેમાં બી નુકસાન છે.
1: અચ્છા અચ્છા,
0: હા,
1: નહીં મર્યું. દવાઈ પર કોઈ ભરોસો નહીં,
0: દવાઈ પર કોઈ ભરોસો નહીં. હું માનું ડેટ સુકેને આપણને દવા મળી ગઈ,
1: એક્સપાયરી ડેટ વાળી દવા બી વેચી દે. હા હા, તે નહીં કામ કરે,
0: તે નહીં કામ કરે.
1: અચ્છા,
0: એમાં આપણો નુકસાન છે.
1: હા, તો આપણે માન લો બજાર થી દવા લેવા જઈ રહ્યા તો આપણ હાની કઈ ની કઈ ની ચીજ ને આપણે ધ્યાન રાખવી જોઈએ?
0: આપણ પછી એક ડેટ દેખવી,
1: ડેટ દેખવી,
0: કઈ ની ડેટ ની છે.
1: હા,
0: જીવ જંતર મર્યો કે નહીં મર્યો, એ જરૂરી ધ્યાન દેવી.
1: અને એક તીહની કેટલી માત્રામાં નાખું,
0: કેટલી માત્રામાં નાખું તે બી ધ્યાન દેવી. જ્યાદા માત્રામાં નખાઈ ગયું ફેર બી નુકસાન, કમ માં નખાઈ ગયું તો બી નુકસાન. માપસર નાખવી પડે,
1: માપસર નાખવી. તો અકરુભાઈ એ બતાડ કે ઘણા ખરા કિસાનભાઈ આપણા એમ કરે કે જેસે ટંકીમાં પહેલી દવા સાટેલી રહે તે અલગ પ્રકારની રહે, અને તેની ટંકી ને ધોવે ને તેના બારામાં કઈ કહેવા માંગે?
0: નુકસાન થાય ને,
1: તીન થી શું નુકસાન થાય?
0: તીન થી નુકસાન થાય, ધાન બળી જાય. કેમ કે ઉસકે કીટાણુ મહી રહે ને,
1: મહી રહે બીજી દવાના,
0: બીજી દવાનું કીટાણુ રહે. બીજી દવા થી ટંકી માં ઘોળ દઈએ तो तीमा नुकसान था
1: जे अबड़ाई जाए मतलब फटी जाए
0: फटी जाए
1: दवा भी काम नहीं करे
0: दवा काम नहीं करे अनाज ने कहीं ना पायड़ा बाळ दे
1: અને ઘણી એટલી વાત છે એ તે વાત બતાડી એની બાદમાં પિંચભાઈ હકરુભાઈ

0: એક વાત એ છે કે કિસાન ભાઈ ને હું ધ્યાન રાખવું જોઈએ દવા છાંટતા વખત, જેવી રીતે મોં પર પટ્ટી બાંધો યા સિત્રે કઈ સાંધવું હોય કે નહીં?
1: આપણે દવા છાંટવાની ધ્યાન પર હાથના મોજા બી જોવે,
0: હાથના મોજા
1: જોવે, મોં પર પટ્ટી જોવે, આંખે પર શિશ્મો બી જોવે.
0: અચ્છા અચ્છા.
1: ઓર પોગો માં મોજા જોવે. કેમ કે જો દવા છાંટી રહેતી ના વ્યક્તિ ને મતલબ નુકસાન નહીં થવા જોઈએ. હા, અગર સાટી રન કદી પોગો મોજા નહીં રાખ્યા, કાલ કદી તેના પોગોમાં કઈ નાનું મોટું સાંધું હોય, તેને અંદર કદી ટપકું પડી ગયું, તો આદમી ને નુકસાન કરી શકે. દવાનો એ પ્રોબ્લેમ.
0: અને બીજી વાત, યા કે ડબલ્યા આપું સાટા બાદ માં કઈ અહીંથી અહીં મેલ દી.
1: હા, મેલ દી.
0: નાના સોના યા કે જનાવર
1: રમતા જાય કઈ મોહ સાટી લે કઈ નો, તો તેનો બી નુકસાન. તો દવા પૂરી થઈ ગઈ એને બાદ નાના મોટા ડબલિયા આપણે ઢક્કણ રેખાઈ નું કઈ, તો જમીનમાં ભંડાર દો,
0: જમીનમાં ગાળ દેવાનું,
1: ભંડાર દો. કોઈ ડગરા બોકડા ને કોઈ આપણા સોના સાબર ને કોઈ નુકસાન
0: નહીં.
1: એમાં કઈ ઘુસા વાળું મને ખાય,
0: તો મનક બી પી લે,
1: તો બી નુકસાન.
0: અને દવા છાંટતા વખત એને બી ધ્યાન રાખવું જોઈએ કે વાયરી એની પાછી આવી રહી, ઉલટી કોડી.
1: હા,
0: એના
1: પારામણે થી વાયરી આવી રહી, અહીંની સાઈડ થી એમ છાંટો, અહીંથી વાયરી આવી રહી, તેની મતલબ જઈ હવા જ આવી રહી
0: દવા સાટી રહ્યા, નાના સોના બી મેરે નહીં રહેવા જોઈએ, અને હવાની ઉલટી દિશામાં અને હાથ ઉપર મોજા રહેવા જોઈએ, પોગોમાં બી મોજા રહેવા જોઈએ. અને કિસાન ભાઈ ને તમે ઘણી અસલ વાત બતાડી, અને જાતા જતા અમારા કિસાન ભાઈઓને તમે શું કહેવા માંગો કે ખેતી કરવામાં એને ધ્યાન રાખવી જોઈએ?
1: ખેતી કરવામાં ધ્યાન રાખવું જોઈએ.
0: તો તમે બે વીઘામાં ખેતી કરી મેલી,
1: બે વીઘામાં
0: સોયાબીન ની
1: મકીની,
0: તે એમાં સોયાબીન કેટલી નકળી જાય બે વીઘામાં, અને મકી કેટલા ની થઈ જાય?
1: લગભગ 60-70 હજાર નું સોયાબીન થઈ જાય.
0: 60-70 હજાર નું સોયાબીન થઈ જાય. અને મકી?
1: મકી થઈ જાય લગભગ 8-10 ક્વિન્ટલ
0: મક્કી બી પાકી જાય.
1: આકડી ની તોલી.
0: હા, અને મતલબ હાંગરી ખેતી કરવાથી શું લાભ થાય? કઈ એક ફસલ બગડી જાય બીજી એમ કઈ?
1: હા, તો હાંગરી કરવાથી મતલબ એક ફસલ બગડે એક તો આવે,
0: એક ને એક આવી જાય.
1: ઓર એક ખરી આપું કરી દઈએ, સોયાબીજ કરી દે તો માન લો, તો સોયાબીજ કદી વગડી ગયું તો મકી આવી જાય, ઓર મકી વગડી ગઈ તો સોયાબીજ
0: આવી જાય.
1: એટલો ફરક છે, કેમ કે કિસાન પાસો નુકસાન માની જાય, એક ને એક ફસલ આવી જાય, તો માની એક ફસલ આવી જાય. એટલે અમારી ફસલમાં અમો એમ કરીએ છીએ, તો સોયાબીજ બી ઓર મકા બી, એક નુકસાન થાય એક તો પાકે.
0: અને મકી સોયાબીન ને મકી માં મતલબ ખુલ્લી મકી સેટી સેટી રહે, તેના કારણે દોડિયા બી મોટી થતી,
1: દોડિયા મોટી થાય, ઓર હવા પવન માં પડવા
0: બી નહીં માંગે,
1: સોયાબીન ને નુકસાન થાય.
0: હા,
1: ઓર મકીન
0: બી હવા થી રોકાઈ જાય,
1: પડે તો એક બીજા રાડા પર જાય, કયું જાય?
0: પેલું પેલા પર.
1: આંગુડી મકી તો હવા આવે, એક થી એક ઉપર પડે,
0: ખતમ થાય જાય,
1: પાટો કરી દે,
0: પૂરી ખેતી ખતમ થાય જાય,
1: ખેતી ખતમ
0: થાય. તેની હારું સોયાબીન બી મેં મિશ્રિત ખેતીમાં ફાયદો છે. અચ્છા અચ્છા. તો હકરુભાઈ, જાતા જાતા અમારા કિસાન ભાઈ ને એ બતાડ કે કિસાન ભાઈ ને તો હું સલાહ આલવા માંગે.
1: હું કિસાન ભાઈઓને એમ સલાહ આપવા માંગુ કે જો જેવી રીતે મેં વાત બતાડી કે નહીં એવી રીતે ફસલ કરવી જોઈએ.
0: અચ્છા અચ્છા.
1: તો એની ફસલમાં કોઈ નુકસાન નહીં થાય, ઓર કિસાન ભાઈ કોઈ ઘાટો નહીં જાય. જો જેવી ફસલ આપણે નીકાળ લીધી તેવી ફસલ આપણને ફાયદો બી થઈ રહ્યો, એમાં નુકસાન જાય એવું નહીં મળે. જે બી મેં વાતે બતાડીએ કિસાન ભાઈ ને, કોઈ બી કિસાન ભાઈ ની વાત ને ધર લે તો અગાડી ફાયદો થાય,
0: નુકસાન
1: જાય નહીં મળે. જો મેં વાત બતાડી ની વાત પર પાણી ધરી ખોરીની, હા કે કેવી રીતે કરવી, એવી રીતે કરવી, તેની રીતે ખેતી કરી લેવાની, તો આપણા કિસાન ભાઈ ને કોઈ નુકસાન નહીં
0: થાય. ડાહા ડાહા આપણે કહેતા આવ્યા કે ખેતી નો ખોળો છે અને દાડકી નો
1: દોડો છે.
0: તો કિસાન સાથીઓ, આજ અમારી વસમાં હતેલો હકરુભાઈ ડામોર અને તીહી સોયાબીન અને મકાની મિશ્રિત ખેતીના બારામાં તમુન અસલ યે જાણકારી હમળાવી અને હમુન તમારથી ઉમ્મીદ છે કિસાન ભાઈઓ કી તમુ ઇની વાતને હાંભળીને જ્યાદા સે જ્યાદા ઉત્પાદન લેવામાં કામયાબ રહેહો અને હાઉ હકરુભાઈ ડામોરને ઇજાજત આપજો નમસ્કાર
1: નમસ્કાર
2: હું છે આરજે રાકેશ
3: અને હું છે આરજે કમતા ડામોર
2: તમુ હાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર

0: બ્રેકના બાદ એક વખત ફેરદેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો ચાલો કિસાન ભાઈઓ હાવ હા મળીએ. સોયાબીજની તકનીકી ખેતી કે કેવી રીતે અધિકથી અધિક સોયાબીજની ખેતીની ઉપજ લેવા સારું આપણ કઈની કઈની વાતોની ધ્યાન રાખવી જોઈએ, જે બધી વાતો વતાડી રહેશે મારા સહયોગી ભાઈ કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી. તો ચાલો કિસાન ભાઈઓ વાર ની કરીએ અને હા મળીએ કાર્યક્રમ ખેતીવાડી.
1: કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સોયાબીનની ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથે, સોયાબીન ઘઉં ફસલ ચક્ર અપનાવવાથી ઘઉંની પેદાવારમાં કાફી બઢોતરી પાઈ ગઈ છે અને સોયાબીનની બાદમાં ઘઉં લગાડવા પર ઘઉં ફસલને સોયાબીન ફસલને દ્વારા સોડેલો નત્રજન અને અન્ય તત્વ ફાયદો ઘણો પુગાડે છે. તો કિસાન સાથીઓ, તેનથી ફસલ ઉત્પાદન બળી જાય છે. ઉત્પાદનને પ્રભાવિત કરવાવાળા કારક, તો કિસાન સાથીઓ, તથ્યોથી એ સ્પષ્ટ થયું છે કે સોયાબીન મધ્યપ્રદેશમાં ખરીફ મોસમમાં ઘણી જ્યાદા ક્ષેત્રમાં ઉગાડી જાય છે. ખરીફ ફસલના જો રૂપમાં ઇહુની ઉપયોગતા અને આર્થિક લાભે કિસાનોને આકર્ષિત કર્યો છે. તેનથી ખરીફમાં જો પડતી જમીન, જો પડત જમીન રહેશે અને તિહુનો આચ્છાદન કર્યો અને કઈ પરંપરાગત ખરીફ ફસલીઓને ભી વિસ્થાપિત કરીને ગૌણ કરી નાખ્યો છે. કિસાનોને આર્થિક લાભથી પ્રભાવિત થઈને હાલના જો ખેતરોની જો મેડિયન તોડીને સોયાબીન ખેતરમાં બદલવાનું અને સીમાંત જમીનમાં ભી ખેતી કરવા લાગ્યા છે. એવા પ્રકારથી સોયાબીન મધ્યપ્રદેશના વૃહદ ક્ષેત્રમાં ભી ઉગાડી જવા લાગ્યું છે. તો કિસાન સાથીઓ, હમણે સોયાબીન ઉત્પાદનને સીમિત કરવાવાળી પ્રમુખ સમસ્યાઓ એવી રીતે છે. જીવડનો ગળન, પીલા મોઝેક જેવી બીમારીઓનો વ્યાપક પ્રકોપ, નવા નવા કીટોનો પ્રકોપ અને ભૂમિમાં આવશ્યક મુખ્ય સૂક્ષ્મ તત્વોનો ભી અસંતુલન બનવાનો એક કારણ રહેશે. ભૂમિમાં કાર્બનિક પદાર્થની કમી, સમુચિત જળ પ્રબંધનનો અભાવ, ખરપતવારની સમસ્યા અને મોસમની પ્રતિકૂળતા, હમણે એની સમસ્યાઓને સાલતા હી કિસાન સોયાબીનની ખેતીમાં જ્યાદાતર કઠિનાઈઓ મહેસૂસ કરી રહ્યા છે. એવી સ્થિતિમાં વૈજ્ઞાનિક ખેતી અને અનુસંધાનની ઉન્નત તકનીકોનો મહત્વ ભી હજુ બળી જાય છે. એનાને અપનાવીને કિસાન ભાઈ જ્યાદા ઉત્પાદન કરીને લાભ કમાયો જઈ શકે છે. ભૂમિનો ચયન અને તૈયારી. સોયાબીન અમલી, ક્ષારીય અને રેતીલી ભૂમિને છોડીને હર પ્રકારની મિટ્ટીમાં પેદા થઈ જાય છે. સોયાબીનની ખેતી અને ખેતરમાં અહીં કરવાની અને જ્યાં જળનો ભરાવની સમસ્યા ન હોય ત્યાં રબીની કટાઈની તુરંત બાદમાં ગરમીમાં ગહેરી જુતાઈ કરી દેવાની. ઉનાળાની ખેડાઈથી જમીનના નીચે આશ્રય પાવાવાળા કીટો અને બીમારીઓના અવશેષ નષ્ટ થઈ જાય છે અને ભૂમિની જલ ધારણ ક્ષમતા અને એની દશામાં બી કાફી અસલ સુધાર થઈ જાય છે. તો કિસાન સાથીઓ, ગોબરનું ખાતર યા ફિર કમ્પોસ્ટ યા વર્મી કમ્પોસ્ટ યા સિંગલ સુપર ફોસ્ફેટને ખેતરમાં સમાન રૂપથી બરાબર છીડકવા અને વખેરવાની બાદમાં જુતાઈ કરીને એના ખેતરને અસલી તરીકે તૈયાર કરી દેવાનું. ખેતરની મિટ્ટી ભૂરભૂરી ઓહે થઈ જાય અને ખરપતવાર નષ્ટ થઈ જાય એવા પ્રકારથી ખેડણ કરવાની. પાકિસ્તાન સાથે બોવાઈનો સમય. સોયાબીનની બોવાઈ 22 જૂનથી લગાડીને 7 જુલાઈની વસમાં કરવી ઘણી અસલ ઉત્તમ પરિણામ આલે છે. તેમાં પરિસ્થિતિ વંશકુચ થોડા દન બાદમાં આગાડી પછાડી થવાથી કોઈ ખાસ પ્રભાવ નહીં પડે છે. જાતિઓનો ચયન. તો કિસાન સાથે, સોયાબીનની જો જાતિનો ચુનાવ તેના ક્ષેત્ર અને વરસાદના ઔષધ અને ભૂમિના પ્રકારમાં ધ્યાન રાખીને હી કરવાનું. ઔષધમાં જો કમ વર્ષા અને હલકી મધ્યમ ભૂમિવાળા ક્ષેત્રોમાં વેગી પાકવાળી જાતિઓ અને ઔષધથી જ્યાદા વર્ષાવાળા ક્ષેત્રમાં મધ્યમથી ભારી ભૂમિવાળા ક્ષેત્રોમાં મધ્યમ અવધિની જાતિઓ લગાડવું ઉચિત રહેશે. સોયાબીનની ઉન્નત જાતિઓ અનુવાંશિક રૂપમાં શુદ્ધ અને કમથી કમ 70% અંકુરણ ક્ષમતાવાળી રહેવી જોઈએ. મધ્યપ્રદેશના વિભિન્ન જળવાયુ ક્ષેત્રો હારું સોયાબીનની અનુકૂળ જાતિઓને ભી ઉન્નતશીલ પ્રજાતિઓ જેવી રીતે અને ઇહુની વિશેષતાઓને ભી વટાડી ગઈ છે. કિસાન સાથીઓ, ઉત્તમ બીજ અને બીજની દર. સોયાબીન બીજ 60-80 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નિર્ધારિત છે અને ઝેર બીજ નાના અને જ્યાદા ફેલવાવાળી જાતિઓનો પ્રજાતિ ઓહે તો 60-70 કિલોગ્રામ અને મોટા બીજ ઓહે તો કમ ફેલવાવાળી પ્રજાતિ ઓહે તો 80-100 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજનો પ્રયોગ કરવાનો. સોયાબીન બીજની અંકુરણ ક્ષમતા 70% થી જ્યાદા રહેવી જોઈએ અને આનુવાંશિક રૂપથો પૂર્ણતઃ શુદ્ધ અને તીવ બીજનો અસલી બીજનો પ્રયોગ કરવો જોઈએ. બીજનો ઉપચાર. તો કિસાન સાથીઓ, બીજને ફફૂંદનાશક દવા થાઇરમ 75 WP અને કાર્બોનડાઝીમ 50 WP દવાને 2:1 મેળવીને 3 ગ્રામ દવા પ્રતિ કિલો બીજના દરથી ઉપચારિત કરવાની અને થાઇરમ 37% કાર્બોક્સિન 37% 2 ગ્રામ દવા પ્રતિ કિલો બીજની દરથી યા ટાઇકોડર્મા નામક જૈવિક ફફૂંદનાશકની 3 ગ્રામ માત્રા પ્રતિ કિલોગ્રામ બીજના દરથી ઉપચારિત કરી શકી. જ્યાં તક જ્યાં પાણી થૂળ મક્ખી સફેદ મક્ખી અને પીળા મોઝેકની સમસ્યા જ્યાદા હોય ત્યાં થાયામેથોક્સામ 70 WS નામક કીટનાશકથી 3 ગ્રામ પ્રતિ કિલો બીજના દર

0: बीज उपचारित करी सकी। फपूंदनाशक अने कीटनाशक दवाना उपचार नी बाद मा 5 ग्राम राइजोबियम कल्चर अने 5 ग्राम एस पीएसबी कल्चर थी प्रति किलो बीज ना उपचारित करीने सोयाबीन मा जेड ग्रंथियों उचित काम विकास थाय से। बुआई नो तरीको, सोयाबीन नी बुआई करता वक्त कतार थी कतार नी दूरी 45 सेंटीमीटर तक रहेवी जोईए। कम ऊंचाई वाली जातियों अने कम फैलाव वाली जातियों ने 30 सेंटीमीटर नी कतार थी कतार नी दूरी पर ओरवानो अने बुआई ना काम दुफन तिफन सीड ड्रिल थू करवू जोईए। बुआई ना समय पर जमीन मा उचित नमी घणी जरूरी से अने बीज जमीन मा 2.5 थी 3 सेंटीमीटर ऊंडाई पर पड़वू जोईए। मेड नाली विधि અને સોડી પટ્ટી નાળી વિધિથી બોવાઈ કરવાથી સોયાબીનની પેદાવારમાં બઢોતરી પાઈ ગઈ છે અને નમી સંરક્ષણ અને જલ વિકાસની ભી પ્રભાવી પાઈ ગઈ છે જલ પ્રબંધન। તો કિસાન સાથીઓ, સોયાબીનમાં જ્યાદા અગર ઉચિત જલ પ્રબંધન નહીં હોય તો જો ભી આદાન આલ્યો ગયો છે તીહુના સમુચિત ઉપયોગ પૌધાને દ્વારા નહીં થાય પાય છે। એના ઇનીસ હાથે જેડ ગળનનો જેડ હાળનનો જે બીમારીઓનો પ્રકોપ બઢી જાય છે અને નિંદા નિયંત્રણ ઘણું કઠિન થઈ જાય છે અને તેના ફળ સ્વરૂપ પૌધાનો વિકાસ સીમિત થઈ જાય છે અને ઉત્પાદનમાં ભારી ગિરાવટ આવી જાય છે અને સામાન્ય તરીકાથી બોવાઈની બાદમાં 20-20 સેન્ટીમીટરની દૂરી પર ઢાળના અનુરૂપ જળ નિકાસ નાળીઓ જરૂર બનાવવાની। તેનાથી જ્યાદા વરસાદની સ્થિતિમાં જલભરાવની સ્થિતિ પેદા નહીં થઈ શકે। મેળ, તો કિસાન સાથીઓ, નાળી વિધિ અને સોડી પટ્ટી નાળી વિધિની બોવાઈ જળ નિકાસમાં ભી કાફી અસલ પ્રભાવી પાઈ ગઈ છે। ઓરવાની બાદમાં સોયાબીનને 15-20 દન 20માં ખડી ફસલમાં ઇમિજત હાઈપર નામક દવાનો 75 ગ્રામ સક્રિય અવયવ પ્રતિ હેક્ટર છિડકવાથી આગલા પ્રકારના ખરપતવારનું નિયંત્રણ સફળતાપૂર્વક કર્યો જઈ શકે છે। જ્યાં પર કેવલ હાકડા પાયડાવાળી નિંદા ઓહે અને તા કીઝાલો ફાફનો ઇથરાઇલ 50 ગ્રામ ક્રિયાશીલ અવયવ ફેનોક્સાપ્રાપ 10 EC 75 ગ્રામ ક્રિયાશીલ અવયવ પ્રતિ હેક્ટરનો છિડકાવ કરવાનો। ઇની દવાઈઓને 500-700 લિટર પાણીમાં ઘોળીને છિડકાવ સ્પ્રે ફ્લેડ જેટ નોઝલ યા ફ્લેટ ફેન નોઝલને લગાતાર કરવાનો। ભૂમિમાં નમી રહેવાથી અસલ પરિણામ મળે છે, લાભકારી અંતરવર્તી ફસલીઓ। તો કિસાન સાથીઓ, સોયાબીનમાં સોયાબીનની હાથે મક્કી 4 કતાર અને 2 કતાર, સોયાબીન અરહર 4 કતાર અને 2 કતાર, સોયાબીન ને જુવાર 4 કતાર અને 2 કતાર, સોયાબીન ને કપાસ 4 કતાર અને 1 કતાર। તો કિસાન સાથીઓ, એ થાય અંતરવર્તી ફસલીઓ અને હાવ લાભકારી ફસલ ચક્ર। સોયાબીન ઘઉં, સોયાબીન અલસી, સોયાબીન ચણા અને સોયાબીન અર્કિલ મટર, તો એ થાય ઉનાળાની ફસલની વાત। તો કિસાન સાથીઓ, હમણે આપણે ચોમાહાની વાત કરી રહ્યા તેની હારું જ્યાદાતર આપણ મેં હમણે વટાડી તીની ફસલી પર ધ્યાન દેવાનું। કટાઈ, ગહાઈ અને ભંડારણ, તો કિસાન સાથે સોયાબીનની કટાઈ દાંતેડા યા મશીનથી કરી જાય છે। ફસલની કટાઈ તેર કરવાની ઝેર 95% ફળીઓ ભૂરીઓ પડી જાય અને પાયણા ઝડવા લાગી જાય। જ્યાદા દેરી થવા પર કટાઈ કરવા પર ફળીઓ છટકવાની સંભાવના બનેલી રહેશે। તો કિસાન સાથીઓ, બીજવાળી ફસલની કટાઈ કમ્બાઈનથી નહીં કરવાની, ગેહાઈ થ્રેસર મશીનથી કરવા હારું હુકેલું ફસલની ગાડીઓ બનાવી લેવાની અને થ્રેસરની ગતિ 300-500 આરપીએમ અને પંખાની ગતિ 1400-500 આરપીએમ રાખવાની, ટેક્ટરથી ગાહાઈ હારું ખળામાં ફસલની મોટી પરત વસાડ દેવાની અને હુકવા હારું છોડ દેવાની, જેર ફળીઓ છટકવા લાગે તેર નવા ટાયર ના ટ્રેક્ટરથી ધીમી ગતિથી એનાને ગેહાઈ કરી લેવાની, માહળી લેવાનું। માહળવા ના થવાની બાદમાં તેજ હવામાં પંખા યા ઓડાવણીની બીજોના ડાકળા અને ભૂસાને અલગ કરી લેવાનું અને બીજોને દુબારા પુનઃરૂપથી ધૂપમાં 2-3 દનો હારું ઉકાળવા હારું મેળ દેવાનું અને સાણીને એનો ભંડારણ કરી દેવાનો. તો કિસાન સાથીઓ એના એની બાદમાં બોરામ ભરી દેવાના. તો કિસાન સાથીઓ સોયાબીનની ઉન્નત પ્રજાતિઓ અને તેઓની વિશેષતાઓ. કિસાન સાથીઓ દેખી જાય તો જાતિનું નામ અને પાકવાની અવધિ અને તેઓની ઉપજ અને તેઓના વિશેષ ગુણ. તો કિસ્મનું નામ દેખી જાય જે S-335 અને એની પાકવાની અવધિ છે 95 થી 100 દન તક. અને એની જો ઉપજ છે કિસાન ભાઈઓ 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. અને એની વિશેષતા છે વ્યાપક ક્ષેત્ર હારું અનુકૂળ શ્રેષ્ઠ અનુકરણ, જ્યાદા ઉત્પાદન ક્ષમતા અને બેક્ટેરિયલ પાચકવેદ હારું પ્રતિરોધી બર્ડ ફ્લાઇટ રોગ અને કીટોમાં થૂળમક્ખી હારું સહનશીલ. તો કિસાન સાથે બીજી જો સોયાબીનની ઉન્નત કિસ્મ છે જે S-93-05 યા 90-95 દનમાં પાકીને તૈયાર થઈ જાય છે કિસાન ભાઈઓ. અને એની ઉપજ છે 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. અને એની ખાસ વિશેષતા યા છે કે વ્યાપક ક્ષેત્રો હારું અનુકૂળ શીઘ્ર વેગી પાકવાવાળી અને શાર દાણાવાળી ફળીવાળી ફસલ અને અસલ અંકુરણ ક્ષમતા, ફળી છટકવા હારું પ્રતિરોધી જળ હળન અને પ્રમુખ કીટ અને બીમારીઓના પ્રતિ પ્રતિરોધી સહનશીલ કિસ્મ છે. તો કિસાન સાથીઓ આગલી જો સોયાબીનની જો કિસ્મ છે જે S-95-60 યા 82-87 દનમાં પાકીને તૈયાર થઈ જાય છે. એને 18-20 ક્વિન્ટલ તક કિસાન ભાઈઓને પ્રતિ હેક્ટર તક ઉત્પાદન મળી જાય છે. અને વેગી પાકવાવાળી શાળ દાણાવાળી જો ફળી કમ વર્ષા અને ઉતળી જમીનવાળા ક્ષેત્ર હારું બી અનુકૂળ અસલ અંકુરણ ક્ષમતાવાળી ફળી છટકવા હારું પ્રતિરોધી અને હુકુ સહનશીલ અને કીટોમાં થૂળમક્ખી ચક્રભ્રંગ નીલાભ્રંગ અને બીમારીઓમાં જેડ હળન અને જીવાણુ ધબ્બા હારું પ્રતિરોધક છે. તો કિસાન સાથીઓ આગલી કિસ્મ હૈ જો બીજ હૈ સોયાબીનનો J-97-52 98 દનથી લગાડીને 102 દનમાં પાકીને તૈયાર થઈ જાય છે. અને એની ઉપજ છે 25-30 કિલો પ્રતિ હેક્ટર, 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. અને એની ખાસ વિશેષતા છે વ્યાપક ક્ષેત્ર હારું અનુકૂળ સર્વશ્રેષ્ઠ અનુકૂળ જ્યાદા ઉત્પાદન ક્ષમતા, બહુરોધી ક્ષમતા, ફલી છટકવા હારું પ્રતિરોધી પીલા મોજેક જળસલન અને કીટોમાં તના છેદક અને પત્તી ભક્ષક અને જ્યાદા નમી હારું રોધી સહનશીલ ફૂલનો રંગ ધોળો રહેશે.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.
0: તો કિસાન ભાઈઓ મક્કા વિશ્વમાં કૃષિમાં કાફી મહત્વપૂર્ણ સ્થાન છે. અને એની ફસલને વિશ્વમાં ખાદ્યાન્ન ફસલોની રાણીના રૂપમાં માન્ય જાય છે. કેમ કે એની ઉત્પાદન ક્ષમતા ખાદ્યાન્ન ફસલોમાં સૌથી જ્યાદા છે. યા 150 થી જ્યાદા દેશોમાં ઉગાડી જાય છે. અને ભારતમાં યા ચાવલ અને ઘેહુંની બાદમાં તીસરી મુખ્ય અનાજવાળી ફસલ છે. પહેલું મક્કાના વિશેષ રૂપથી ગરીબોનું ભોજનના રૂપમાં માન્યું જાતેલું, જબકિ હાવ એવું નહીં મળે. હાવ એનો ઉપયોગ માનવ આહાર 25% ને હાથે હાથે પશુના આહારમાં 12% અને કુક્કટ અને કુકડાના આહારમાં 49% અને સ્ટાર્ચ 12% અને દારૂ બનાવવામાં 1% અને બીજના રૂપમાં 1% ઉપયોગ થવા લાગી ગયો છે. તો કિસાન સાથીઓ મધ્યપ્રદેશમાં મક્કા એક ઘણી એક અસલ મુખ્ય ફસલ છે. અને મક્કી મુખ્ય રૂપથી ઝાબુઆ મંદસૌર રતલામ છિંદવાડા અલીરાજપુર એના આરી જિલ્લામાં થાય છે. અને એના આહકી પકાડે છે જ્યાદા માત્રામાં. તો કિસાન સાથીઓ ઝાબુઆ જિલ્લામાં લગભગ 68,300 હેક્ટર ક્ષેત્રફળમાં મક્કીની ખેતી કરી જાય રહી છે. અને એઓની ખેતી મુખ્યતઃ ઝાબુઆ પેટલાવત થાંડલા મેઘનગર અને રાણાપુર વિકાસખંડોમાં કરી જાય છે. ભૂમિનો સુણાવ. તો કિસાન સાથીઓ, મક્કાની ખેતી કઈ પ્રકારની મીઠી અને કઈ પ્રકારની અલગ અલગ મીઠીવાળી જગામાં કરી જાય છે, પુન એનો ઉચિત જળ નિકાસવાળી બલોઈ દોમટ મટિયાર મીઠીમાં એની વાયુ સંચાર અને પાણીના નિકાસની ઉત્તમ વ્યવસ્થા ઓહે અને જીની જગાનો પીએચ માન 6.5થી લગાડીને 7.5ના વસમાં ઓહે, તો ના તો અમલીય અને ના હિ ક્ષારીય રહેવી જોઈએ. તો એનમાં એવી જગામાં મક્કાની ખેતી સફળતાપૂર્વક ઉગાડી જાય છે અને પકાડી જાય છે. જેના જમીનમાં નમકીન પાણીની સમસ્યા હોય ત્યાં મક્કીની બીજાઈ મેળી ઉપર અને કે ધોરણ ઉપર કરવી જોઈએ. ધોરણ ઉપરને બજાય સાઈડમાં કરવી જોઈએ, તેનથી જેડિયો નમકથી પ્રભાવિત નહીં થાય છે. તો કિસાન સાથીઓ, ભૂમિની તૈયારી. ખેતરમાં એક વારી મીટી પલટવા વાળું હોળ અને બે વારી વખર સલાડીને મીટીને અસલી તરેથી ભૂરભૂરી કરી લેવી જોઈએ. અગર ખેતરમાં ગરમીઓમાં ખેતર ખાલી ઓહે તો 3 વરેમાં 1 વારી ગહેરી જુતાઈ કરવું ઘણું લાભદાયક રહેશે અને એનાથી જુતાઈ કરવાથી ખરપતવાર, કીટ પતંગીઓ અને બીમારીઓની રોકથામ હારું કાફી સહાયતા મળે છે અને એનથી કઈ પ્રકારના ખરપતવાર બી ઇંથા નહીં ઉગેશે. તો કિસાન સાથીઓ, 3 વરેમાં 1 વારી ઊંડી ખેડાઈ જો મીટી પલટવાળા હોળથી કરવી જોઈએ અને એની હાથે હે મીટીને પાણી રોકવાની ક્ષમતા બી એનથી કાફી બળી જાય છે. આખરી વારી વખરના ટાઈમ પર 20-25 કિલો પ્રતિ હેક્ટર ફાલીડાલ 3% ભુરકાઈ દેવાનું અને ઓરવાનો સમય અને ઇહનો તરીકો. તો કિસાન સાથીઓ, મક્કીની બોવણી મધ્ય 15 જૂનની બાદમાંથી લગાડીને 15 જુલાઈ તક કરી જાય છે. વર્ષા આધારિત મક્કાની બોવણી શરૂ થવા પર કરવી જોઈએ અને સિંચિત મક્કાની બોવણી 10-20 દન પહેલી કરી દેવી જોઈએ. 15 જૂનથી લગાડીને 1 જુલાઈની વસમાં એનથી જો મળવાવાળી જો પેદાવારમાં બી કાફી બઢોતરી થાય છે. તો કિસાન સાથીઓ, એ સિંચાઈવાળી સારું વાત બતાડી રહ્યો અને વગર સિંચાઈવાળી આપણે 15 જૂન જો પાણીની વર્ષા આધારિત ખેતી પર ત્યાં આપ બધા કરી રહેશે. બુવાઈમાં પોધાની જો કિસ્મના હિસાબથી કતારથી કતારની દૂરી 60-75 સેન્ટીમીટર અને પોધાથી પોધાની દૂરી 20-25 સેન્ટીમીટર તક રહેવી જોઈએ અને બીજ 3-5 સેન્ટીમીટર ઊંડાઈ પર ઓરવું જોઈએ અને એનથી જ્યાદા ઊંડાઈ પર નહીં ઓરવું જોઈએ. તેનથી કિસાન ભાઈઓ મય જેડિયો ફેલવાની જગા કમ મળે તો તેની હારું મક્કીને 3-5 સેન્ટીમીટર એતરી ઊંતળી ઓરવી જોઈએ. તો કિસાન સાથીઓ, હવે બીજની દર પૌધાની કિસ્મ અને 1000 દાણાના વજનના માનના હિસાબથી તય કરી જાય છે. સામાન્યત સંકુલ મક્કામાં બીજ દર 20 કિલોગ્રામ, શંકર મક્કામાં 10-12 કિલો બેબી કાર્ન અને 25-30 કિલોગ્રામ પાપકાર્ન અને 8-10 કિલોગ્રામ સ્વીટ કાર્નમાં 5-7 કિલોગ્રામ ચારાના રૂપ હારું અને 50-60 કિલોગ્રામ પ્રતિ હેક્ટર કિસાન ભાઈ એની બોવણી કરવી પડે છે. તો કિસાન સાથીઓ, બીજનો ઉપચાર હારું હા વાત કરીએ તો બીજને બીજ અને મીટી જનિત રોગોથી વસાડવા હારું 2 ગ્રામ થાઇરમ 1 ગ્રામ 22 ટીન પ્રતિ કિલોગ્રામ બીજના માનથી મક્કીને ઉપચારિત કરવું જોઈએ અને ઉપચારિત કરીને ઓરવાથી કિસાન ભાઈઓનો કાફી લાભ થાય છે. એની હાથે હાથે 5 ગ્રામ PHB કલ્ચર પ્રતિ કિલો બીજના માનથી મેળવવું જોઈએ. બોવાઈની વિધિ. કિસાન સાથીઓ, પૌધાની જેડીઓને પર્યાપ્ત નમી મળતી રહે એની હારું જળ ભરાવથી થાવવાળા નુકસાનથી વસાડવા હારું કિસાન ભાઈઓને ફસલને આપણ ધોરણ ઉપર લગાડવી જોઈએ. બુવાઈથી પહેલું બુવાઈ પૂર્વી પશ્ચિમ દિશામાં મેળીઓને જો દક્ષિણ ભાગમાં કરવી જોઈએ અને બુવાઈમાં પ્લાન્ટરનો ઉપયોગ કરવાથી એક હી વારમાં બીજ અને ઉર્વરકોને ઉચિત જગા સ્થાન નાખવામાં મદદ મળે છે. તો કિસાન સાથીઓ, સારા હારું બુવાઈની જો સીડ્રીલને દ્વારા કરવી જોઈએ અને મેળી ઉપર બુવાઈ કરતા વખત પછાડીની તરફ હંમેશા સાલવું જોઈએ. તો કિસાન સાથીઓ, હાવ પોષણ અને એની મક્કાનો પ્રબંધન ઈ કામ કરવાનો. બુવાઈથી 10-15 ટન પહેલું ખેતરમાં અસલી તરતું હાડેલું ગોબરનું ખાતર 10-12 ટન ગોબરનું ખાતર મેળવી દેવું જોઈએ. કાર્બનિક ખાતર અને રાસાયણિક ખાતરના ભેળો કરીને પ્રયોગમાં કરવાથી ફસલના ઉત્પાદનમાં કાફી અસલ બઢોતરી થાય છે. તો કિસાન સાથીઓ, મક્કાની ફસલ હારું 120-150 કિલોગ્રામ નત્રજન, 60-70 કિલોગ્રામ ફોસ્ફરસ અને 60-70 કિલોગ્રામ પોટાશ અને 25 કિલોગ્રામ ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટરની હિસાબથી જરૂરત પડે છે. ફોસ્ફરસ, પોટાશ અને ઝીંકની પૂરી માત્રા અને 20% નત્રજનની બુવાઈ તો બુવાઈના ટાઈમ પર આલવું જોઈએ અને શેષ જો આખરી વસેલું નત્રજનને 4 હિસ્સામાં વાટી દેવું જોઈએ. તો પહેલી વારીમાં પહેલો હિસ્સો 25% નાઇટ્રોજન ફસલમાં 4 પાયડા આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ક્યુંકિ 25 દિન બાદમાં ઓરવાના. તો કિસાન સાથીઓ, 25% નાઇટ્રોજન ફસલમાં 8 પાયડા આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ત્યું બોવાઈના 50 દિનની બાદમાં. અને તીસરો જો છે 25% નાઇટ્રોજનની જો માત્ર ફસલમાં ફૂલ અને પુષ્પન આવવાના ટાઈમ પર, નંગલ આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ત્યું કે 17 દિનની બાદમાં બોવાઈની. તો કિસાન સાથીઓ, ચોથો જો નત્રજન આલવું જોઈએ, 5% નાઇટ્રોજનનો પ્રયોગ દાણા ભરવાના ટાઈમ પર આલવું જોઈએ, જબકી ત્યું 90 દિનની બાદમાં. તો કિસાન સાથીઓ, યુ થાય ઉર્વરકની વાત અને હાવ જળ પ્રબંધન. તો કિસાન સાથીઓ, મક્કી એક એવી ફસલ છે ત્યાં હુકુ જ્યાદા સહન નહીં કરી શકે અને ના હિ જ્યાદા પાણી સહન કરી શકે. તો તેની હારું ખેતરમાં જળ નિકાસી હારું નાળીઓમાં બોવાઈ, ધોરામાં બોવાઈ કરવાથી સમયની વસત બી કમ થાય છે અને પાણીની બી વસત થાય છે. સમય પર અતિરિક્ત પાણી બી નકલી નાળીમાં વહી જાય છે, તેને કારણ મક્કી ગળવાની સંભાવના બી કાફી કમ રહેશે અને પડવાની સંભાવના બી કાફી કમ રહેશે. સિંચાઈની દ્રષ્ટિથી નવા પોદ ઘૂંટણા તક આવે અને તીની ફૂલ નંગલ આવે અને દાણા આવે ભરાવાના અવસ્થામાં કિસાનભાઈને સૌથી સંવેદનશીલ સમય રહેશે અને એની અવસ્થાઓમાં અગર સિંચાઈની સુવિધા હોય તો કિસાનભાઈને કોરડ રહેવાના ટાઈમ પર સિંચાઈ કરી દેવી જોઈએ. કેમ કે એનથી ખેતીમાં અસલ તો અસલ કાફી અસલ મુનાફો મળી શકે. તો કિસાન સાથીઓ, હાવ વાત કરી ખરપતવારના નિયંત્રણની, જેવી રીતે આપું નિંદણી. તો નિંદણી કી કમ કરવી જોઈએ, તો તેના બારામાં કિસાન ભાઈઓ અગર દેખી જાય તો ખરીફ મોસમમાં ખરપતવારોની જ્યાદા સમસ્યા રહેશે અને ત્યાં ફસલમાં ફસલથી પોષણ જલ અને જો ધૂપ હે પ્રકાશ હારું પ્રતિસ્પર્ધા કરે છે અને ત્યાં ખરપતવારના જેટલા બી ઝાડકા રહેશે તે આપણી મકીની હાથે વેગા મોટા થવા હારું મોટા થાય છે. તો એની હારું એના કારણ ઉપજમાં બી 40-50% તક કિસાન ભાઈને નુકસાન થઈ શકે છે. મક્કાની અસલ ઉત્પાદન લેવા હરું બુવાઈના 30 દિન તક ખેતરને ખરપતવારથી કિસાન ભાઈને પૂરી તરહ મુક્ત રાખવું જોઈએ. બરસાતના દિનોમાં નિંદાઈ ગોડાઈ કરવા હરું

આવીને પ્રતિ હેક્ટરના હિસાબથી છિડકાવ કરવા પર સોળા પાયડાના જો ખરપતવાર છે જો જ્યાદા પ્રભાવી ઢંગતા નિયંત્રણથી હુનો થઈ શકે. અંતરશસ્ય ફસલ લેવા હારું એટ્રાઝિન નો પ્રયોગ નહીં કરવાનો અને 1.0 કિલોગ્રામ પેન્ડીમેથિલિન સક્રિય તત્વ વ્યાપારિક માત્રા 3.25 લિટર પ્રતિ હેક્ટરના હિસાબથી 600 લિટર પાણીમાં ઘોળ બનાવીને ખેતરમાં અંકુરતું પહેલું આપણા મકીના જો પોયા ઉગવાતું પહેલું આપણતીનો છિડકાવ કરી દેવો અને તેને અલાવા ઓરવાના 15-20 દિનની બાદમાં ડોરો સલાડીને નિંદાઈ કરવાની. તો કિસાન સાથીઓ લગભગ 30 દિનની બાદમાં હળ સલાડીને મીટી ઉપર સડવાનું કામ યાને કે 22 દિન બાદમાં મકી હળવાનું કામ કરવું જોઈએ. તો 20 દિનથી 22 દિનની બાદમાં મકી હળાઈ જાય તાકી મકી હળવાથી જેડીઓ ભી ઊંડીઓ ઉતરે અને પોધો ભી હવા પવનથો ભી નહીં પડી શકે. અગર આપું મકી હળી તો બીજા એવા નાના મોટા ખરપતવાર ભી નીચા દબી જાય અને મરી જાય છે અને ત્યાં તેનથી કિસાન ભાઈને કાફી અસલ ફાયદો થાય છે. તો લગભગ 30 દિનની બાદમાં હોળ સલાડીને મીટી સલાડવાનું કામ હળવાનું કામ કિસાન ભાઈને સમય પર કરી લેવું જોઈએ. અગર એનથી મોટી અગર મકી થઈ જાય તો તેનમાં ડગરા સરકે તેના કારણ બી નુકસાન કાફી મકી પડી જાય છે. તેને હર કિસાન ભાઈને એ ધ્યાન રાખવી જોઈએ કે હર કામ સમય પર કરવું જોઈએ. તેનથી ભૂમિમાં વાયુ સંચાર બી અસલ થાય છે અને વસેલા જો ખરપતવાર છે જો ઝાડકા છે ત્યાં જેડું સહિત ઉખડીને ખતમ થઈ જાય છે. તો કિસાન સાથીઓ કટાઈ અને મક્કાની ઉપજ કેતરી થાય તને કેવી કે કેમ તેના બારામાં આપણે વાત કરીએ તો દેખી જાય તો કિસાન ભાઈઓ જેર મક્કાને ઢાંકવાવાળા પાયડા પીળા પડવા લાગે અને દાણામાં 25-30% નમી અને મક્કીની કટાઈ કરવી જોઈએ. દાણામાં 13-14% નમી રહેવા પર શેલિંગ કરી જાય. કિસાન સાથીઓ ઉચિત ભંડારણ હારું નમીનો અંશ લગભગ 8-10% તક રહેવો જોઈએ. પોદ સંરક્ષણ તો કિસાન સાથીઓ કીટ અને નિયંત્રણ મકાની ફસલમાં સફેદ લટ વ્હાઇટ ગ્રપ અને થોડ છેદક ઇલી મોઇલા ચેમ્પા એફિડ્સ ભૂટ્ટો અને ડોડીઓને ખાવાળી ઇલાળ અને ફડકા અને સેનની કીટ જ્યાદા નુકસાન પુગાડે છે. તો કિસાન સાથીઓ વાત કરી જાય તો આપણે સફેદ લટ એના ઇલાળ્યો પોધાની જેડીને ખાઈને કાફી નુકસાન પુગાડે છે. તો એના નુકસાન હારું સફેદ લટને દ્વારા ગ્રસિત જો ખેતરમાં નિયંત્રણ હારું કટાઈના તુરંત બાદમાં ગહેરી જુતાઈ કરી દેવી જોઈએ અને એ કાફી લાભદાયક રહેશે. ખેતરમાં વગર હાડેલું ગોબરના ખાતરનો પ્રયોગ નહીં કરવાનો અને પ્રતિ હેક્ટર 25 કિલોગ્રામ થીમેટનો ખેતરમાં ખેતર તૈયાર કરતા વખત એમાં ભૂરકાવ કરવો જોઈએ. તો કિસાન સાથીઓ થોડ છેદક ઇલાળ જે તના છેદક ઇલાળના નામથી જાણીએ છીએ અને યા મક્કી એક જુવાર યા જુવારનો ઘણો વિનાશકારી કીટ છે. ઇલાળ એની ઇલાળ્યો સૂરોમાં કુળા કુળા પાયડાને ખાઈને મય ભરાઈ જાય છે અને તેના પોધાની વસમાનો ભાગ ખાઈને તેનાનો હુકાર નાખે છે. ડેડ હાર્ટ દોઢ હટ્યો બની જાય છે દોઢ ફૂટ્યો પોદો અને ગ્રસિત પોધામાં જો સૌથી આગાડી પાયડાને ખાઈને દેખવા પર એમાં એક લેણ હરકું હગળા સારા નાના નાના ઘારા કરી નાખે છે. તો કિસાન સાથીઓ એને રોકધામ હારું ઈલીનો પ્રકોપ કરવા હારું એનો રોકવા હારું પ્રકોપને અનુસંચિત ફસલ ચક્ર અપનાવવો જોઈએ. બુવાઈનું શીઘ્ર સામાન્યતઃ જુલાઈના પહેલા હપ્તા તક પૂરું કરી લેવું જોઈએ. કટાઈની બાદમાં ફસલના જો અવશેષને ભી રાડા રહેશે તેના ભી ખતમ કરી દેવા જોઈએ અને રાસાયણિક કીટનાશકોના દ્વારા નિયંત્રણ હારું પૌધાની નાની અવસ્થામાં ફોરેટ 10G ના 3-4 દાણા પૌધાની જો ભૂંગળી રહેશે તેનીમાં નાખવાની અને પૌધાની મોટી અવસ્થામાં એન્ડોસલ્ફાન 35 EC 1.5 લિટર પ્રતિ હેક્ટરના હિસાબથી એનો છિડકાવ કરવો પડે છે. તો કિસાન સાથીઓ હા દેખ્યું જાય તે જો ભૂટાને ડોડીઉન ખાવાવાળી ઇલાળ્યો. તો કિસાન સાથીઓ એ ઇલાળના બારામાં બી આપણે વાત કરીએ દેખી જાય તો કિસાન સાથીઓ ઇલાળ ભૂટાના દાણાને ખાઈને નુકસાન કાફી જ્યાદા પુગાડે છે. તેનથી ફસલ ઉત્પાદનમાં બી કમી આવી જાય છે અને તેનથી જો મક્કી ખાઈએ તેનમાં હવાદની બી કમી આવી જાય છે. તો કિસાન સાથીઓ એના રોગધામ હારું કાર્બોડિલ 10% ડસ્ટનો 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી ભૂરકાવ કરવો જોઈએ. તેનથી કિસાન ભાઈ એનો નિયંત્રણ કરી શકે અને હાઉ

આપણ હંગલા ભાઈઓ અને બહેનો નું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમુ હમલતા રેજો ઝાબુઆ નો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલહીન કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

0: છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપો ફેર વાતો સાંભળવાના છે સોયાબીનની ખેતીના બારામાં અને મિશ્રિત ખેતી, એટલે એક ખેતરમાં બે પ્રકારની ફસલ કરવાની વાતો અને હાથે હાથ ઉન્નત ઉત્પાદન તકનીકી દેખી મક્કીની ખેતી કેવી રીતે કરે એ વાતો પણ આજના કાર્યક્રમમાં આપો સાંભળવાના છે. અને હાથે હાથ એક એવા કિસાન ભાઈ હકરુભાઈની વાતો પણ સાંભળવાના છે, ત્યાં સોયાબીનની ખેતી ઘણા સમય દેખી કરી રહ્યા છે અને તેનું સોયાબીનની ખેતી કરવાનો ઘણો અસલ અનુભવ પણ છે. તો ચાલો કિસાન ભાઈઓ, હા વાર નીકળી અને સાંભળી કાર્યક્રમ ખેતીવાડીમાં મિશ્રિત ખેતી અને સોયાબીનની ખેતીની અસલ અસલ જાણકારી.
2: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સોયાબીન અને મક્કાની મિશ્રિત ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, સૌથી પહેલી વાત કરી જાય તો સોયાબીનના બારામાં અગર દેખી જાય તો સોયાબીનની વાત કરવા હારું આજ હમારી કન એક સફળ કિસાન છે, જો કે હકરુભાઈ દીતા ડામોર, ગાંવ મોહનપુરા, વિકાસખંડ ઝાબવા અને જિલ્લા ઝાબવાના સફળ કિસાન છે. તો કિસાન સાથીઓ, હકરુભાઈથી વાત કરીએ. નમસ્કાર હકરુભાઈ.
3: નમસ્કાર. નમસ્કાર.
2: તો હકરુભાઈ, એ બતાડ કે તમે હાની ખેતી કરી મેલી?
3: સોયાબીન.
2: મક્કા અને સોયાબીન ભેળી.
3: ભેળી.
2: તો હકરુભાઈ, એ બતાડ કે સોયાબીનની ખેતી તે કેટલા વીઘામાં કરી મેલી અને ત્યાં તીનથી તું કેટલા દનમાં તેની ખેડાઈ કરી અને તેના બારામાં બારીકીથી વાત બતાડ. તો કેટલા વીઘામાં કરી મેલી?
3: મેં સોયાબીન તો 2 વીઘામાં કરી મેલી.
2: અચ્છા.
3: તો ઉનાળામાં ગરમીની ટાઈમમાં 3 વારી ખેડ લગાડવી પડે. એક વારી વખર લગાડવો પડે, વખર હાકવો પડે. તેને બાદ ફેર આપણને શ્યાર ટેટકર ખાતર ડાલનો પડે, ગોબરિયા ખાત.
2: ગોબરિયા ખાતર. હા.
3: ગોબરિયા ખાત નાખ દેતો એને બાદ પાણીનો સમય આવી ગયો.
2: અચ્છા.
3: તો પાણી ની વરસાદ ની ગીરે તીન પેલખો લગભગ 15-20 બોરી ખાત ડાલને કયા રખોડ્યા.
2: તો હકરુભાઈ, બતાડ કે વાત એ દેખી જાય કે આપણે જો રખોડ્યા ખાતર થી કિસાન ભાઈ ઘણા કામ વાપરી રહ્યા, તો રખોડ્યા ખાતર થી શું લાભ થાય?
3: રખોડ્યા ખાતર થી એમ લાભ થાય કે જમીન ફોહી રહે. ઓર નુકસાન નહીં દે. જમીન પકડ માની હતી.
2: અચ્છા અચ્છા.
3: હા,
2: મતલબ હાર્ડ જમીન થાય, કકડી થાય જાય.
3: કકડી થાય જાય.
2: તો
3: રખોડ્યા થી હાર્ડ જમીન નહીં થાય,
2: ફોહી થાય જાય.
3: ફોહી થાય જાય.
2: અચ્છા. તો ફોહી થવાથી શું થાય? કે જો
3: ફોહી થવાથી આપણો પેડ પોદો છૂટો રહે ઓર ઉશેરમાં બરાબર રહે.
2: અચ્છા અચ્છા.
3: હા, કેમ કે પકડમાં નહીં આવે,
2: જાદા જેડે ઘાલીને તે મોટો થાય.
3: મોટો થાય
2: અને આપણી ફસલ ભી જાદા આવે.
3: ફસલ ભી જાદા આવે.
2: તો કિસાન સાથીઓ, હકરુભાઈ કીનું કે કહેવું છે કે એ હું ઉનાળામાં ખેડાઈ કરી અને ખેડાઈ કર્યા બાદમાં તે હું રખોડિયા ખાતર નાખ્યું. રખોડિયા ખાતર નાખવાથી તેઓને જ્યાદા ઉત્પાદન આવે. તો હકરુભાઈ, એ બતાડ કે ગોબરનું ખાતર કઈને ટાઈમ પર નાખવાનું?
3: ગોબરનું ખાતર લગભગ નાખવાનું આપણે આખા તીજ ની ટાઈમ પર.
2: આખા તીજ મતલબ ઉનાળા?
3: ઉનાળામાં. હા, ઉનાળામાં એક વારી ખેડાઈ દે દે. ઇસકે બાદ ખાતર નાખ દો.
2: અચ્છા અચ્છા.
3: ગોબરિયું ખાતર. ઓર ફેર ખેડાઈ દો. ઓર તેના બાદ વખર હાકી દો. તો ગોબરિયું ખાત છે ને પૂરો મિક્સ થઈ જાય. ઓર મિક્સ થવા બાદ હું કઈ નો કીડી કંજર છે કઈ ની ઉદ્દી છે એવો મતલબ કીટાણુ.

બ્રેકના બાદ એક વખત ફેરથી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો ચાલો કિસાન ભાઈઓ હાવ હા મળીએ. સોયાબીજની તકનીકી ખેતી કે કેવી રીતે અધિકથી અધિક સોયાબીજની ખેતીની ઉપજ લેવા સારું આપણને કઈ ની વાતોની ધ્યાન રાખવી જોઈએ, એ બધી

0: साथियों बता दी रहा से मारा सहयोगी भाई कमता डामोर कृषि विज्ञान केंद्र झाबवाना सहयोग देखी तो सालों किसान भाइयों वार नहीं करी अने हमारी कार्यक्रम खेतीवाड़ी
1: तो किसान साथियों खेतीवाड़ी कार्यक्रम ना माध्यम थी हूँ आज किसान भाइयों ने सोयाबीन की खेती ना बारा में जानकारी हमला बजाय रो से तो किसान साथियों सोयाबीन गौ फसल चक्र अपनावा थी गेहूं की पैदावार में काफी बढ़ोतरी पाएगी से अने सोयाबीन की बाद में गौ लगाड़वा पर गौ फसल ने सोयाबीन फसल ने द्वारा सोडेल नत्रजन अने अन्य तत्व फायदो घणो पुगाड़े से तो किसान साथियों तीन थी फसल उत्पादन बढ़ी जाए से उत्पादन ने प्रभावित करवा वाला कारक तो किसान साथियों तथ्यों थी यो स्पष्ट थायु से कि सोयाबीन मध्य प्रदेश में खरीफ मौसम में घनी ज्यादा क्षेत्र में उगाड़ी जाए से खरीफ फसल ना जो रूप में इहुनी उपयुक्तता अने आर्थिक लाभ किसानों ने आकर्षित करियो से तिनथी खरीफ मा जो पड़ती जमीन जो पड़त जमीन रहे से अने तिहुनो अच्छा दन करियो अने कई परंपरागत खरीफ फसलियों ने भी विस्थापित करीने गोण करना कियो से किसानों ने आर्थिक लाभ थी प्रभावित थाई ने हाल ना जो खेतरों ने जो मीडियम तोड़ीन सोयाबीन खेतर में बदलवानू अने सीमांत जमीन में भी खेती करवा लाग्या से एवा प्रकार थी सोयाबीन मध्य प्रदेश ना वृहद क्षेत्र में भी उगाड़ी जावा लाग्यू से तो किसान साथियों हमने सोयाबीन उत्पादन ने सीमित करवा वाली प्रमुख समस्याओं एवी रीते से जेड़नो गलन पीला मोजेक जेवी बीमारियों व्यापक प्रकोप नवा नवा कीटूनो प्रकोप अने भूमि में आवश्यक मुख्य सूक्ष्म तत्वों भी असंतुलन बनवानो एक कारण रहेशे भूमि में कार्बनिक पदार्थ की कमी समुचित जल प्रबंधन अभाव खरपतवार की समस्या अने मौसम की प्रतिकूलता हमने इन समस्याओं ने सालता ही किसान सोयाबीन की खेती में ज्यादातर कठिनाइयां महसूस कर रहा से एवी स्थिति में वैज्ञानिक खेती अने अनुसंधान की उन्नत तकनीकों महत्व भी हजू बढ़ी जाए से इन्होंने अपनावी ने किसान भाई ज्यादा उत्पादन करीने लाभ कमायो जाए सके से भूमि नो चयन अने तैयारी सोयाबीन अम्ली क्षारीय अने रेतीली भूमि ने सोड़ी ने हर प्रकार की मिट्टी में पैदा थाई जाए से सोयाबीन की खेती अने खेतर में ही करवानी अने जहाँ जल नो भराव की समस्या नहीं होय ता रबी नी कटाई नी तुरंत बाद मा गर्मी मा गहरी जुताई कर देवानी उनाला नी खेड़ाई नी थी जमीन ना नीचे आश्रय पावाला कीटो अने बीमारियों ना अवशेष नष्ट थाई जाय से अने भूमि नी जल धारण क्षमता अने यूनी दशा मा भी काफी असल सुधार थाई जाय से तो किसान साथियों गोबर नु खातर या फिर कंपोस्ट या वर्मी कंपोस्ट या सिंगल सुपर फास्फेट ने खेतर में समान रूप थी बराबर छिड़कवा अने वखेरवानी बाद में जुताई करीने इना खेतर ने असली तरह थी तैयार कर देवानू खेतर नी मिट्टी भूरभूरी ओहे थाई जाए अने खरपतवार नष्ट थाई जाए एवा प्रकार थी खेड़ोण करवानी तो किसान साथियों बुवाई नो समय सोयाबीन की बुवाई 22 जून थी लगाड़ी ने 7 जुलाई नी वस में करवी घनी असल उत्तम परिणाम आले से इनमा परिस्थिति वंश कुछ थोड़ा दिन बाद में आगाड़ी पछाड़ी थावाती कोई खास प्रभाव नहीं पड़े से जातियों नो चयन तो किसान साथी सोयाबीन नी जो जातियों नो चुनाव तीना क्षेत्र अने वर्षा ना औसत अने भूमि ना प्रकार मा ध्यान राखी ही करवानो औसत में जो कम वर्षा अने हल्की मध्यम भूमि वाला क्षेत्रों में वेगी पकवा वाली जातियों अने औसत थी ज्यादा वर्षा वाला क्षेत्र में मध्यम थी भारी भूमि वाला क्षेत्रों में मध्यम अवधि की जातियों लगाड़व उचित रहेशे सोयाबीन की उन्नत जातियों अनुवांशिक रूप में शुद्ध अने कम थी कम 70% अंकुरण क्षमता वाली रहेवी जोईए मध्य प्रदेश ना विभिन्न जलवायु क्षेत्रों हारू सोयाबीन की अनुकूल जातियों ने भी उन्नतशील प्रजातियों जेवी रीते अने इहुनी विशेषताओं ने भी वताड़ी से तो किसान साथियों उत्तम बीज अने बीज नी दर सोयाबीन बीज 60-80 किलोग्राम प्रति हेक्टर निर्धारित से अने जेर बीज नाना अने ज्यादा फैलवा वाली जातियों नो प्रजाति ओहे तो 60-70 किलोग्राम અને મોટા બીજ ઓહે તો કમ ફેલવાવાળી પ્રજાતિ ઓહે તો 80 થી 100 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજનો પ્રયોગ કરવાનો. સોયાબીન બીજની અંકુરણ ક્ષમતા 70% થી જ્યાદા રહેવી જોઈએ અને આનુવાંશિક રૂપ તો પૂર્ણતઃ શુદ્ધ અને તીવ બીજનો અસલી બીજનો પ્રયોગ કરવો જોઈએ. કાર્બન ડાઝીમ 50 WP દવાને 2:1 મેળવીને 3 ગ્રામ દવા પ્રતિ કિલો બીજના દરથી ઉપચારિત કરવાની અને થાયરમ 37% કાર્બોક્સિન 37% 2 ગ્રામ દવા પ્રતિ કિલો બીજની દરથી યા ટાઇકોડર્મા નામક જૈવિક ફફૂંદનાશકની 3 ગ્રામ માત્રા પ્રતિ કિલોગ્રામ બીજના દરથી ઉપચારિત કરી શકી. જ્યાં તક જ્યાં પાણી ધૂળ મક્ખી સફેદ મક્ખી અને પીળા મોઝેકની સમસ્યા જ્યાદા હોય ત્યાં થાયામેથોક્સામ 70 WS નામક કીટનાશકથી 3 ગ્રામ પ્રતિ કિલો બીજના દરથી બીજ ઉપચારિત કરી શકી. ફફૂંદનાશક અને કીટનાશક દવાના ઉપચારની બાદમાં 5 ગ્રામ રાઇઝોબિયમ કલ્ચર અને 5 ગ્રામ SPSB કલ્ચરથી પ્રતિ કિલો બીજના ઉપચારિત કરીને સોયાબીનમાં જેડ ગ્રંથિઓનો ઉચિત કામ વિકાસ થાય છે. બુવાઈનો તરીકો. સોયાબીનની બુવાઈ કરતા વખત કતારથી કતારની દૂરી 45 સેન્ટીમીટર તક રહેવી જોઈએ. કમ ઊંચાઈવાળી જાતિઓ અને કમ ફેલાવાળી જાતિઓને 30 સેન્ટીમીટરની કતારથી કતારની દૂરી પર ઓરવાનું અને બુવાઈના કામ દુફન તિફન સીડ ડ્રીલથી કરવું જોઈએ. બુવાઈના સમય પર જમીનમાં ઉચિત નમી ઘણી જરૂરી છે અને બીજ જમીનમાં 2.5 થી 3 સેન્ટીમીટર ઊંડાઈ પર પડવું જોઈએ. મેડ નાળી વિધિ અને સોડી પટ્ટી નાળી વિધિથી બોઈ કરવાથી સોયાબીનની પેદાવારમાં બઢોતરી પાઈ ગઈ છે અને નમી સંરક્ષણ અને જલ વિકાસની ભી પ્રભાવી પાઈ ગઈ છે. જલ પ્રબંધન. તો કિસાન સાથીઓ, સોયાબીનમાં જ્યાદા અગર ઉચિત જલ પ્રબંધન નહીં હોય તો જો ભી આદાન આલ્યો ગયો છે તીહુના સમુચિત ઉપયોગ પોધાને દ્વારા ની થાય પાય છે. એના એની સાથે ઝેડ ગળનનો ઝેડ હાળનનો જે બીમારીઓનો પ્રકોપ બઢી જાય છે અને નિંદા નિયંત્રણ ઘણું કઠિન થઈ જાય છે અને તેના ફલસ્વરૂપ પોધાનો વિકાસ સીમિત થઈ જાય છે અને ઉત્પાદનમાં ભારી ગિરાવટ આવી જાય છે અને સામાન્ય તરીકાથી બુવાઈની બાદમાં 20 થી 20 સેન્ટીમીટરની દૂરી પર ઢાળના અનુરૂપ જળ નિકાસ નાળીઓ જરૂર બનાવવાની. તેનાથી જ્યાદા વરસાદની સ્થિતિમાં જળભરાવની સ્થિતિ પેદા નહીં થઈ શકે. મેળ. તો કિસાન સાથીઓ, નાળી વિધિ અને સોડી પટ્ટી નાળી વિધિની બોઈ જળ નિકાસમાં બી કાફી અસલ પ્રભાવી પાઈ ગઈ છે. ઓરવાની બાદમાં સોયાબીનને 15 થી 20 દિન 20માં ખડી ફસલ માં ઇમિજત હાઈપર નામક દવાનો 75 ગ્રામ સક્રિય અવયવ પ્રતિ હેક્ટર છીડકવાથી હગળા પ્રકારના ખરપતવારનું નિયંત્રણ સફળતાપૂર્વક કર્યો જઈ શકે છે. જ્યાં પર કેવલ હાકડા પાયડાવાળી નિંદા ઓહે અને ત્યાં કીજા લો ફાવનો ઇથરાઇલ 50 ગ્રામ ક્રિયાશીલ અવયવ ફેનોક્સાપ્રાપ 10 EC 75 ગ્રામ ક્રિયાશીલ અવયવ પ્રતિ હેક્ટરનો છિડકાવ કરવાનો. એની દવાઈઓને 500 થી 700 લીટર પાણીમાં ઘોળીને છિડકાવ સ્પ્રે ફ્લડ જેટ નોઝલ યા ફ્લેટ ફેન નોઝલને લગાતાર કરવાનો. ભૂમિમાં નમી રહેવાથી અસલ પરિણામ મળે છે. લાભકારી અંતરવર્તી ફસલીઓ. તો કિસાન સાથીઓ, સોયાબીનમાં સોયાબીનની હાથે મક્કી 4 કતાર અને 2 કતાર, સોયાબીન અરહર 4 કતાર અને 2 કતાર, સોયાબીનને જુવાર 4 કતાર અને 2 કતાર, સોયાબીનને કપાસ 4 કતાર અને 1 કતાર. તો કિસાન સાહેબ, એ થાય અંતરવર્તી ફસલીઓ અને હાવ લાભકારી ફસલ ચક્ર. સોયાબીન ઘઉં સોયાબીન અલસી, સોયાબીન ચણા અને સોયાબીન અર્કિલ મટર. તો એ થયો ઉનાળો.

થી જ્યાદા દેશોમાં ઉગાડી જાય છે અને ભારતમાં યા ચાવલ અને ગેહૂંની બાદમાં તીસરી મુખ્ય અનાજવાળી ફસલ છે. પહેલું મક્કાના વિશેષ રૂપથી ગરીબોનું ભોજનના રૂપમાં માની જાતેલું, જબકી હાવ એવું નહીં મળે. હાવ ઇનો ઉપયોગ માનવ આહાર 25% ને હાથે હાથે પશુના આહારમાં 12% અને કુક્કટ અને કુકડાના આહારમાં 49% અને સ્ટાર્ચ 12% અને દારૂ બનાવવામાં 1% અને બીજના રૂપમાં 1% ઉપયોગ થવા લાગી ગયો છે. તો કિસાન સાથીઓ, મધ્યપ્રદેશમાં મક્કા એક ઘણી એક અસલ મુખ્ય ફસલ છે અને મક્કી મુખ્ય રૂપથી ઝાબુઆ, મંદસૌર, રતલામ, છિંદવાડા, અલીરાજપુર એના આદિ જિલ્લામાં થાય છે અને એના આ હકી પકાડે છે જ્યાદા માત્રામાં. તો કિસાન સાથીઓ, ઝાબુઆ જિલ્લામાં લગભગ 68,300 હેક્ટર ક્ષેત્રફળમાં મક્કીની ખેતી કરી જાય રહી છે અને એની ખેતી મુખ્યત્વે ઝાબુઆ, પેટલાવદ, થાંડલા, મેઘનગર અને રાણાપુર વિકાસખંડોમાં કરી જાય છે. ભૂમિનો સુણાવ. તો કિસાન સાથીઓ, મક્કાની ખેતી કઈ પ્રકારની મીટી અને કઈ પ્રકારની અલગ અલગ મીટીવાળી જગામાં કરી જાય છે, પણ એનો ઉચિત જળ નિકાસવાળી બલોઈ દોમટ મટિયાર મીટીમાં એની વાયુ સંચાર અને પાણીના નિકાસની ઉત્તમ વ્યવસ્થા હોય અને જેની જગાનો પીએચ માન 6.5 થી લગાડીને 7.5ના વશમાં હોય તો ના તો અમલીય અને ના હિ ક્ષારીય રહેવી જોઈએ. તો એનમાં એવી જગામાં મક્કાની ખેતી સફળતાપૂર્વક ઉગાડી જાય છે અને પકાડી જાય છે. જેના જમીનમાં નમકીન પાણીની સમસ્યા હોય ત્યાં મક્કીની બીજાઈ મેળી ઉપર અને કે ધોરા ઉપર કરવી જોઈએ. ધોરા ઉપર ને બજાય સાઈડમાં કરવી જોઈએ, તેથી જેડિયો નમકથી પ્રભાવિત નહીં થાય છે. તો કિસાન સાથીઓ, ભૂમિની તૈયારી. ખેતરમાં એક વારી મીટી પલટવા વાળું હોળ અને બે વારી વખર સલાડીને મીટીને અસલી તરેથી ભૂરભૂરી કરી લેવી જોઈએ. અગર ખેતરમાં ગરમીઓમાં ખેતર ખાલી હોય તો 3 વરેમાં 1 વારી ગહેરી જુતાઈ કરવું ઘણું લાભદાયક રહેશે અને એનાથી જુતાઈ કરવાથી ખરપતવાર, કીટ પતંગીઓ અને બીમારીઓની રોકથામ હારું કાફી સહાયતા મળે છે અને એનાથી કઈ પ્રકારના ખરપતવાર બી ઇંથા નહીં ઉગે છે. તો કિસાન સાથીઓ, 3 વરેમાં 1 વારી ઊંડી ખેડાઈ જો મીટી પલટવાળા હોળથી કરવી જોઈએ અને એની હાથે મીટીને પાણી રોકવાની ક્ષમતા બી એનાથી કાફી બળી જાય છે. આખરી વારી વખરના ટાઈમ પર 20-25 કિલો પ્રતિ હેક્ટર ફાલીડાલ 3% ભુરકાઈ દેવાનું અને ઓરવાનો સમય અને ઇહનો તરીકો. તો કિસાન સાથીઓ, મક્કીની બોવણી મધ્ય 15 જૂનની બાદમાંથી લગાડીને 15 જુલાઈ તક કરી જાય છે. વર્ષા આધારિત મક્કાની બોવણી શરૂ થવા પર કરવી જોઈએ અને સિંચિત મક્કાની બોવણી 10-20 દન પહેલી કરી દેવી જોઈએ. 15 જૂનથી લગાડીને 1 જુલાઈની વસમાં એનથી જો મળવાવાળી જો પેદાવારમાં બી કાફી બઢોતરી થાય છે. તો કિસાન સાથીઓ, એ સિંચાઈવાળી હારું વાત બતાડી રહ્યો અને વગર સિંચાઈવાળી આપણે 15 જૂન જો પાણીની વર્ષા આધારિત ખેતી પર ત્યાં આપ બધા કરી રહેશે. બુવાઈમાં પોધાની જો કિસ્મના હિસાબથી કતારથી કતારની દૂરી 60-75 સેન્ટીમીટર અને પોધાથી પોધાની દૂરી 20-25 સેન્ટીમીટર તક રહેવી જોઈએ અને બીજ 3-5 સેન્ટીમીટર ઊંડાઈ પર ઓરવું જોઈએ અને એનથી જ્યાદા ઊંડાઈ પર નહીં ઓરવું જોઈએ. તેનથી કિસાન ભાઈઓ મય જેડિયો ફેલવાની જગા કમ મળે તો તેની હારું મક્કીને 3-5 સેન્ટીમીટર એત્રીથી ઊંતળી ઓરવી જોઈએ. તો કિસાન સાથીઓ, હવે બીજની દર. બીજની દર પૌધાની કિસ્મ અને 1000 દાણાના વજનના માનના હિસાબથી તય કરી જાય છે. સામાન્યત સંકુલ મક્કામાં બીજ દર 20 કિલોગ્રામ, શંકર મક્કામાં 10-12 કિલો બેબી કાર્ન અને 25-30 કિલોગ્રામ પાપકાર્ન અને 8-10 કિલોગ્રામ સ્વીટ કાર્નમાં 5-7 કિલોગ્રામ ચારાના રૂપ હારું અને 50-60 કિલોગ્રામ પ્રતિ હેક્ટર કિસાન ભાઈ એની બોવણી કરવી પડે છે. તો કિસાન સાથીઓ, બીજનો ઉપચાર હારું હા વાત કરીએ તો બીજને બીજ અને મીટી જનિત રોગોથી વસાડવા હારું 2 ગ્રામ થાઇરમ, 1 ગ્રામ બાવિસ્ટીન પ્રતિ કિલોગ્રામ બીજના માનથી મક્કીને ઉપચારિત કરવું જોઈએ.
અને ઉપચારિત કરીને ઓરવાથી કિસાનભાઈઓને કાફી લાભ થાય છે. એની હાથે હાથે 5 ગ્રામ પીએચબી કલ્ચર પ્રતિ કિલો બીજના માનથી મેળવવું જોઈએ. બોવાઈની વિધિ. તો કિસાન સાથીઓ, પૌધાની જેડીઓને પર્યાપ્ત નમી મળતી રહે એની હારું જળ ભરાવથી થાવવાળા નુકસાનથી વસાડવા હારું કિસાનભાઈઓને ફસલને આપણ ધોરણ ઉપર લગાડવી જોઈએ. બુવાઈથી પહેલું બુવાઈ પૂર્વી પશ્ચિમ દિશામાં મેળવીને જો દક્ષિણ ભાગમાં કરવી જોઈએ અને બુવાઈમાં પ્લાન્ટરનો ઉપયોગ કરવાથી એક હી વારમાં બીજ અને ઉર્વરકોને ઉચિત જગા સ્થાન નાખવામાં મદદ મળે છે. તો કિસાન સાથીઓ, સારા હારું બુવાઈની જો સીડ્રીલને દ્વારા કરવી જોઈએ અને મેળી પર બુવાઈ કરતા વખત પછાડીની તરફ હંમેશા ચાલવું જોઈએ. તો કિસાન સાથીઓ, હાવ પોષણ અને એની મક્કાનો પ્રબંધન ઈ કામ કરવાનો. બુવાઈ થી 10 થી 15 દિન પહેલું ખેતરમાં અસલી તરતું હાડેલું ગોબરનું ખાતર 10 થી 12 ટન ગોબરનું ખાતર મેળવી દેવું જોઈએ. કાર્બનિક ખાતર અને રાસાયણિક ખાતરના ભેળો કરીને પ્રયોગમાં કરવાથી ફસલના ઉત્પાદનમાં કાફી અસલ બઢોતરી થાય છે. તો કિસાન સાથીઓ, મક્કાની ફસલ હારું 120 થી 150 કિલોગ્રામ નત્રજન, 60 થી 17 કિલોગ્રામ ફોસ્ફરસ અને 60 થી 17 કિલોગ્રામ પોટાશ અને 25 કિલોગ્રામ ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટરની હિસાબથી જરૂરત પડે છે. ફોસ્ફરસ, પોટાશ અને ઝીંકની પૂરી માત્રા અને 20% નત્રજનની બુવાઈ તો બુવાઈના ટાઈમ પર આલવું જોઈએ અને શેષ જો આખરી વસેલું નત્રજનને 4 હિસ્સામાં વાટી દેવું જોઈએ. તો પહેલી વારીમાં પહેલો હિસ્સો 25% નાઇટ્રોજન ફસલમાં 4 પાયડા આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ક્યુંકિ 25 દિન બાદમાં ઓરવાના. તો કિસાન સાથીઓ, 25% નાઇટ્રોજન ફસલમાં 8 પાયડા આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ત્યું બોવાઈના 50 દિનની બાદમાં. અને તીસરો જો છે 25% નાઇટ્રોજનની જો માત્રા ફસલમાં ફૂલ અને પુષ્પન આવવાના ટાઈમ પર, નંગલ આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ત્યું કે 17 દિનની બાદમાં બોવાઈની. તો કિસાન સાથીઓ, ચોથો જો નત્રજન આલવું જોઈએ 5% નાઇટ્રોજનનો પ્રયોગ દાણા ભરવાના ટાઈમ પર આલવું જોઈએ, જબકી ત્યું 90 દિનની બાદમાં. તો કિસાન સાથીઓ, યુ થાય ઉર્વરકની વાત અને હાવ જળ પ્રબંધન. તો કિસાન સાથીઓ, મક્કી એક એવી ફસલ છે ત્યાં હુકો જ્યાદા સહન નહીં કરી શકે અને ના હી જ્યાદા પાણી સહન કરી શકે. તો તેની હારું ખેતરમાં જળ નિકાસી હારું નાળીઓ, નાળીઓમાં બોવાઈ, ધોરામાં બોવાઈ કરવાથી સમયની વસત બી કમ થાય છે અને પાણીની બી વસત થાય છે. સમય પર અતિરિક્ત પાણી બી નકલી નાળીમાં વહી જાય છે, તેને કારણે મક્કી ગળવાની સંભાવના બી કાફી કમ રહેશે અને પડવાની સંભાવના બી કાફી કમ રહેશે. સિંચાઈની દ્રષ્ટિથી નવા પોદ ઘૂંટણા તક આવે અને તેની ફૂલ નંગલ આવે અને દાણા આવે ભરાવાના અવસ્થામાં કિસાનભાઈને સૌથી સંવેદનશીલ સમય રહેશે અને એની અવસ્થાઓમાં અગર સિંચાઈની સુવિધા હોય તો કિસાનભાઈને કોરડ રહેવાના ટાઈમ પર સિંચાઈ કરી દેવી જોઈએ. કેમ કે એનથી ખેતીમાં અસલ તો અસલ કાફી અસલ મુનાફો મળી શકે. તો કિસાન સાથીઓ, હાવ વાત કરી ખરપતવારના નિયંત્રણની, જેવી રીતે આપું નિંદણી. તો નિંદણી કી કમ કરવી જોઈએ તો તેના બારામાં કિસાન ભાઈઓ અગર દેખી જાય તો ખરીફ મોસમમાં ખરપતવારોની જ્યાદા સમસ્યા રહેશે અને ત્યાં ફસલમાં ફસલથી પોષણ જલ અને જો ધૂપ હે પ્રકાશ હારું પ્રતિસ્પર્ધા કરે છે અને ત્યાં ખરપતવારના જેટલા બી ઝાડકા રહેશે તે આપણી મક્કીની હાથે વેગા મોટા થવા હારું મોટા થાય છે. તો એની હારું એના કારણ ઉપજમાં બી 40 થી 50% તક કિસાન ભાઈને નુકસાન થઈ શકે છે. મક્કાની અસલ ઉત્પાદન લેવા હારું બુવાઈના 30 દિન તક ખેતરને ખરપતવારથી કિસાન ભાઈને પૂરી તરહ મુક્ત રાખવું જોઈએ. વરસાદના દિનોમાં નિંદાઈ ગોળાઈ કરવા હારું સમય કમ મળી પાય છે, તેને હારું નિંદાઈ ગોળાઈ હારું કઈ વારી સમય નહીં મળી પાય છે અને કઈ વારી એવું નિંદાઈ હાથોથી કરવી પડે છે અને એવામાં ખરપતવારનાશી દવાઓનો પ્રયોગ કરવો બી ઘણો લાભદાયક રહેશે. કેમકે મજદૂરી જ્યાદા મહેંગી પડે છે, તેની હારું કિસાન ભાઈઓ મક્કામાં ખરપતવારના નિયંત્રણ હારું ઓરવાની બાદમાં અને ફસલના અંકુરણથી પહેલું એટ્રાઝિન 1.0% 1.0 કિલોગ્રામ સક્રિય તત્વ વ્યાપારિક માત્રામાં
2.0 किलोग्राम प्रति हेक्टर ना हिसाब थी, 600 लीटर पानी में घोल बनाने प्रति हेक्टर ना हिसाब थी छिड़काव करवा पर 16 पायड़ा ना जो खरपतवार से जो ज्यादा प्रभावी ढंग का नियंत्रण थी होनो थाई सके। अंतर सस्य फसल लेवा हारू एट्राजिन नो प्रयोग नी करवानो अने 1.0 किलोग्राम पेंडीमेथिलिन सक्रिय तत्व व्यापारिक मात्रा 3.25 लीटर प्रति हेक्टर ना हिसाब थी 600 लीटर पानी में घोल बनावीने खेतर में अंकुरंतु पहलू आपड़ा मक्कीना जो पोया उगवातु पहलू आपड़ती छिड़काव कर देवो अने तीने अलावा ओरवाना 15-20 दिन बाद में डोरो सलाड़ीने नींदाई करवानी। तो किसान साथियों लगभग 30 दिन बाद में होल सलाड़ीने मिट्टी ऊपर सड़वानु काम यानी कि 22 दिन बाद में मक्की हलवानु काम करवू जोईए। तो 20 दिन थी 22 दिन बाद में मक्की हलाई जाए ताकि मक्की हलवा थी जेड़ियों भी ऊंडियों उतरे अने पौधों भी हवा पवन थो भी नहीं पड़ी सके। अगर आप मक्की हाली तो बीजा एवं नाना मोटा खरपतवार भी नीचा दबी जाए अने मरी जाए से अने त्या तीन थी किसान भाई ने काफी असल फायदो थाई से। तो लगभग 30 दिन बाद में होल सलाड़ी ने मिट्टी सलाड़वानु काम हलवानु काम किसान भाई ने समय पर कर लेव जोईए। अगर इनथी मोटी अगर मक्की थाई जाए तो तीन माँ डगरा सरके तीन कारण भी नुकसान काफी मक्की पड़ी जाए से। तीने हर किसान भाई ने यह ध्यान रखी जोई कि हर काम समय पर करव जोई। तीन थी भूमि में वायु संचार भी असल थाय से अने वसेला जो खरपतवार से जो झाड़का से त्या जेड़ू सहित उखड़ी ने खत्म थाई जाए से। तो किसान साथियों कटाई अने मक्का नी उपज केतरी थाय तने केवी की किम तीना बारा में आप बात करिए तो देखी जाए तो किसान भाइयों जेर मक्का ने ढाकवा वाला पायड़ा पीला पड़वा लागे अने दाणा में 25-30% नी नमी अने मक्की नी कटाई करवी जोईए। दाणा में 13-14% नमी रहेवा पर शेलिंग करी जाए। तो किसान साथियों उचित भंडारण हारू नमी नो अंश लगभग 8-10% तक रहेवो जोईए। पौध संरक्षण तो किसान साथियों कीट अने नियंत्रण मक्कानी फसल मां सफेद लट व्हाइट ग्रप ने थूर छेदक इली मोइला चेम्पा एफिड्स भुट्टो ने डोडियो ने खावाली इलाल अने फड़का अने सैन्य कीट ज्यादा नुकसान पुगाड़े से। तो किसान साथियों बात करी जाए तो आपड़ सफेद लट इना इलाड़ियों पौधा ने जेड़ी ने खाई ने काफी नुकसान पुगाड़े से। तो इना नुकसान हारू सफेद लट ने द्वारा ग्रसित जो खेतर में नियंत्रण हारू कटाई ना तुरंत बाद में गहरी जुताई कर देवी जोई अने ये काफी लाभदायक रहेशे। खेतर में वगर हाड़ेलू गोबर ना खातर नो प्रयोग नी करवानो अने प्रति हेक्टर 25 किलोग्राम थीमेट नो खेतर में खेतर तैयार करता वक्त इनमें भूरकाव करवो जोई। तो किसान साथियों थोड़ छेदक इलाल जो तना छेदक इलाल ना नाम थी जानी से अने या मक्की एक जुवार या जुवार नो घणो ही विनाशकारी कीट से। इलाल इनी इलाड़ियों शुरू में कूड़ा कूड़ा पायड़ा ने खाई ने मई भराई जाए से अने तीना पौधा नी वसमानो भाग खाई ने तीना हुकार नाके से डेड हार्ट डोड हट्यो बनी जाए से डोड फूट्यो पौधो अने ग्रसित पौधा में जो सबथी आगाड़ी पायड़ा ने खाई ने देखवा पर इनमा एक लेण हरकू हगड़ा सारा नाना नाना घारा कर नाखे से। तो किसान साथियों इन्हें रोकधाम हारू इली नो प्रकोप करवा करवा हारू इनो रोकवा हारू प्रकोप ने अनुसंचित फसल चक्र अपनावो जोई। बुवाई नु शीघ्र सामान्यतः जुलाई ना पहला हफ्ता तक पूरु कर लेव जोई। कटाई नी बाद में फसल ना जो अवशेष ने भी राणा रह से तीना भी खत्म कर देव जोई अने रासायनिक कीटनाशकों द्वारा नियंत्रण हारू पौधा नी नानी अवस्था में फोरेट 10G ना 3-4 दाणा पौधा नी जो भूंगली रहेशे तीनी मां नाखवानी अने पौधानी मोटी अवस्था मां एंडोसल्फान 35 EC 1.5 लीटर प्रति हेक्टर ना हिसाब थी इनो छिड़काव करवो पड़े से। तो किसान साथियों हाव देखी जाए थे जो भुट्टा ने डोडियुन खाओ वाली इलाड़े। तो किसान साथियों ये इलाड़ ना बारे में आपको बात करिए देखी जाए तो किसान साथियों इलाड़ भुट्टा ना दाणा ने खाई ने नुकसान काफी ज्यादा पुगाड़े से। तीन थी फसल उत्पादन में भी कमी आवी जाए से अने तीन थी जो मक्की खाई तीन में हवाद में भी कमी आवी जाए से। तो किसान साथियों इन रोकधाम हारू कार्बोरिल 10% डस्ट नो
20 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી ભૂરકાવ કરવો જોઈએ. તેનથી કિસાન ભાઈ એનો નિયંત્રણ કરી શકે. અને હાઉ મોયલા ચેમ્પા કીટ. તો કિસાન સાથીઓ, યા કીડા માંજર્યા જેર નંગલ નકલતા વખત તીહનો રો સૂહીને ફસલીઓ પર નુકસાન કાફી જ્યાદા માત્રામાં પુગાડે છે. તો એની રોકધામ હારું કિસાન ભાઈઓ, એના નિયંત્રણ હારું ડાયમિથોએડ 30 EC નો 750 મિલી યા ઇમિડા ક્લોરોપીડ 125 મિલીલીટર પ્રતિ હેક્ટરના હિસાબથી નંગલ આવવાના ટાઈમની અવસ્થા પર એનો છિડકાવ કરવાનો. તો કિસાન સાથીઓ, અગર હાવ દેખ્યું જાય તો ફડકા અને સૈન્ય કીટ. તો ફડકા અને સૈન્ય કીટ કીકમ કરે છે નુકસાન. તેની વાત દેખી જાય તો ફડકા અને સૈન્ય કીટનો ભારે પ્રકોપ થવા પર મિથાઇલ પેરામિથાલ મિથિયાન ડસ્ટ 2% 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટરની દરથી ભૂરકાવ કરવો જોઈએ અને એનો નિયંત્રણ થઈ જશે. તો કિસાન સાથીઓ, રોગનો નિયંત્રણ અગર કરવો હોય તો મક્કાની ફસલમાં મુખ્યતઃ પાયડા ધબ્બા, તુલા સીતા, ડાઉની મિડુલ્યુ, મેડિસ અને ટર્સિસ્કમ, લીફ બ્લાઇટ, લીફ અને શીત બ્લાઇટ અને રસ્ટનો પ્રકોપ થાય છે. એના રોગની રોકથામ હારું રોગ સહનશીલ જાતિઓનો ચુણાવ કરવો જોઈએ અને ઓરવાતું પહેલું બીજને ફફૂંદ નાશક દવાથી ઉપચારિત કરીને કિસાન ભાઈને ઓરવું જોઈએ. ખડી ફસલમાં રોગનો પ્રકોપ થવા પર ડાયથેન ઝેડ 78 અને ડાયથેન 45 દવાનો 3 ગ્રામ પ્રતિ લીટરની દરથી એનો છિડકાવ કરવાથી આપો એનમાં કિસાન ભાઈ આસાનીથી નિયંત્રણ કરી શકે છે. તો કિસાન ભાઈઓ, મકાની ફસલ હારું જો આપો દૂરી જો ઓરવાને જો કતારથી કતારની દૂરી અને પૌધાથી પૌધાની દૂરી અને પ્રતિ હેક્ટર કેટલા પૌધા રહેવા જોઈએ તેના બારામાં અગર દેખી જાય કિસાન ભાઈઓ, તો ખરીફ ફસલમાં વેગી પાકવા વાળી કિસ્મે હારું કતારથી કતારની દૂરી 60 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર અને પ્રતિ હેક્ટર તક કિસાન ભાઈઓ 80,000 તક મકાના પૌધા આવી જાય છે એમાં. અને મધ્યમ અવધિમાં પાકવા વાળી કિસ્મી હારું જો કતારથી કતારની દૂરી 60 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 22 સેન્ટીમીટર અને પ્રતિ હેક્ટર તક 75,000 તક પૌધા ઇનમાં આવી જાય છે. અને વારથી પાકવા વાળી જો કિસ્મો છે મકાનીઓ, તેની કતારથી કતારની દૂરી 75 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર અને પ્રતિ હેક્ટર 65,000 તક પૌધા ઇનમાં આવી જાય છે. અને આંતરવર્તીય ફસલ પદ્ધતિમાં કતારથી કતારની દૂરી 75 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર અને પ્રતિ હેક્ટર તક એનમાં બી 65,000 તક પૌધા આવી જાય છે. તો કિસાન સાથીઓ, રવિ અને જાયદ મોસમ હારું કતારથી કતારની દૂરી 60 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર અને એનમાં લગભગ 80,000 તક પૌધા પ્રતિ હેક્ટરમાં આવી જાય છે. તો કિસાન સાથીઓ, ખાતર અને ઉર્વરકની અનુસંચિત માત્રા આલવાની વિધિ. તો કમ્પોસ્ટ અને કેચવાને દ્વારા બનેલું ખાતર અને હાડેલા ગોબરના ખાતરને જો ભી ઉપલબ્ધ આફ્રિકન ઓહે તેનો ઉપયોગ કર્યો જઈ શકે છે. અને મક્કાની ફસલ પાણીની કમી અને પાણીના ભરાવ એના બે દશાઓમાં જ્યાદા સંવેદનશીલ રહેશે. એના બે પરિસ્થિતિઓમાં હારું ખાતરનો પ્રયોગ એકમાત્ર હી ઉપાય છે. કિસાન સાથીઓ, ઓરવાના સમય પર કતારમાં આલવું જોઈએ, તેનથી ફસલને હુદો લાભ નહીં થાય છે. તો તેને હારું એના તીને ખાતરને થી જો કે ખાતર ઉપલબ્ધ હોય તેઓનો 8-10 ટન માત્રા પ્રતિ હેક્ટરના હિસાબથી ઉપયોગ કરવાની જરૂરત પડે છે. અગર સંભવ નહીં હોય તો હરી ખાદનો ઉપયોગ ભી જરૂર કરવો જોઈએ. મક્કા ફસલમાં હરી ખાતરને રૂપમાં 1:1 કતારમાં ઢેંચા અને હોણ લગાડીને 35-55 ટનમાં 5-9 ટન તક હરી ખાદની પ્રાપ્તિ થઈ જાય છે. તો કિસાન સાથીઓ, હોણ ઉગાડી અને તેના ભાંગવો પડે છે, તે તેના ખાતરના ઉપયોગમાં હરી ખાદના ઉપયોગમાં આવી જાય છે. જબકિ મક્કા ફસલની પ્રાપ્તિ 100% થાય છે. તો કિસાન સાથીઓ, રાસાયણિક ખાતર મક્કામાં નાખવાની એક થોડી સી જાણકારી તમને બતાડવા જઈ રહ્યો છે. તો ખરીફ ફસલ હારું જો આપણા સુમાહાની ફસલ હારું, તો કિસાન સાથીઓ, વેગી પાકવા વાળી જાતિ હારું નત્રજનની જો માત્રા 90, ઇસ્ફોરની માત્રા 40 અને પોટાશની માત્રા 30 અને
मध्यम वशमा जो अवधि मध्यम अवधि में जिनी पाकवा वाली जाति नत्रजन की मात्रा 120 किलो अने स्पोर ने